नमस्कार, सुप्रभात। FM 96.7 MHz पर વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે। આજે તારીખ 18 જુલાઈ 2026, શનિવાર। તદનુસાર આષાઢ દિનાંક 27, શક સંવત 1948। અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં સવારના 5:58 થઈ રહી છે। આજની સભાનો પ્રારંભ કરીએ મંગળ ધ્વનિ સાથે।

આપે ટ્યુન કર્યું છે 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. સવારના 6 થવા આવી રહ્યા છે અને થોડી ક્ષણોમાં સાંભળીશું દિલ્હીથી સમાચાર.

આ પ્રટ્યુન કર્યું છે 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના.

0: આપ છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્રને સંગ 96.7 FM પર. અમૃતધારા માટે જોડાઈશું વડોદરા કેન્દ્રથી.
1: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્ર સમશુદ્ધિ, વક્તા છે અબ્બાસ અલીતાઈ.
2: સત્વ શબ્દ ઘણો વિશાળ છે. ગીતામાં સત્વગુણની વાત આવે છે તો કુરાન શરીફમાં નફસે મુતમઈનના એના માટે જ કહેવાયું છે. સત્વગુણ એટલે શ્રેષ્ઠ ગુણ. જ્યાં અહંકાર, દેખાવ, દંભ અને પ્રમાદ ગુણ નથી ત્યાં સત્વગુણ છે. પણ અહીં આપણે સત્વ સંશુદ્ધિ વિશે વાતો કરીએ તો આ શબ્દ નહીં ચાલે. જે સ્વયં શ્રેષ્ઠ જ છે તેની સંશુદ્ધિ કેવી? અહીં સત્વનો અર્થ આંતરશક્તિ, તેજ કે અસ્તિત્વ છે.

0: અંગ્રેજીમાં ટૂબી જેવો અર્થ થઈ શકે. સત્વ એટલે આંતરશક્તિ, જે દરેક જળ ચેતનમાં સમાયેલી શક્તિ છે. લોહચુંબકમાં લોહને ખેંચવાની શક્તિ છે, તો સૂર્યગોળામાં ઉષ્મા અને પ્રકાશની શક્તિ છે. દરેક માનવી, પ્રાણી અને જીવધારી આ શક્તિ ધરાવે છે. એ સારી નરસી માત્રામાં હોઈ શકે. શક્તિ માનવના પોતાના માટે અને અન્યના માટે પણ પરિણામ ધરાવે છે. એની શુદ્ધિથી પરિણામ પર અસર પડે છે. કેરોસીન પ્રકાશ પેદા કરી શકે, રસોઈ બનાવવાના કામ આવી શકે, પણ માનવી પી જાય તો વિકૃતિ પેદા થાય. આમ સત્વનો આધાર માનવની સ્વતંત્ર વિચાર શક્તિ અને શુભ ભાવના સાથે જોડાયેલી છે. માનવ મનમાં સત્વ તત્વ છે, સાથે સાથે વિકાર, દુર્ભાવ, દુર્વિચાર પણ છે, જેનાથી વિકૃતિ પેદા થાય છે. માનસમાં રહેલું સત્વ શુદ્ધ હોવું જરૂરી છે, જે માટે સત્વ સંશુદ્ધિ શબ્દ પ્રયોજીશું. જગતના સર્વે ધર્મોમાં અને ધર્મશાસ્ત્રોમાં આંતરશુદ્ધિની વાતો કરી છે. આંતરશુદ્ધિ પર જ માનવનું ચારિત્ર ઘડાય છે. સર્વપ્રથમ વિચારો મનમાં ઉદ્ભવે છે, પછી તે કાર્યાન્વિત થાય છે. સત્વ સંશુદ્ધિથી માનવીનું આખું જીવન, આખું આયખું પલટાઈ જાય છે. વનમાં માનવીને જોઈ તેને લૂંટવા માટે દોડતો ક્રોધી વાલ્યો લૂંટારો સંત સમાગમથી સત્વ સંશુદ્ધિ પામે છે, જેના પરિણામ સ્વરૂપે તે ઋષિ વાલ્મીકીના પદ સુધી પહોંચે છે. રજોગુણી અહંકારયુક્ત રાજા વિશ્વામિત્ર જ્યારે સત્વ સંશુદ્ધિ પ્રાપ્ત કરે છે, તો ક્ષત્રિય રાજર્ષિથી બ્રહ્મર્ષિના પદને પામે છે. અહીં ક્ષત્રિય કે બ્રાહ્મણ શબ્દ કોઈ જાતિસૂચક શબ્દ નથી, પણ ગુણસૂચક શબ્દ છે. અને એટલે જ બ્રાહ્મણ એટલે કે જે બ્રહ્મના સમીપ પહોંચનારો સદગુણી માણસ છે, એને જ આપણે બ્રાહ્મણ કહી શકીએ. સત્વ સમસ્ત માનવજાતમાં છે જ, પણ વ્યક્તિ વ્યક્તિએ સત્વ જુદું પડે છે, કેમ કે શુદ્ધિની માત્રા પર તેનો આધાર છે. એટલે સંશુદ્ધિ જરૂરી છે. હિટલર બાહ્ય રીતે ધૂમ્રપાન કરતો નહોતો, મદ્યપાન કે વ્યભિચારથી પણ એ દૂર રહેતો હતો, પણ તેની આંતરશક્તિમાં વિકૃતિઓ હતી, જેથી તે શરમુખત્યાર અને માનવ હત્યારો અને પ્રજાપીડક બન્યો. કેમ કે તેનામાં સત્વ સંશુદ્ધિ નહોતી. જ્યારે એ જ સદીના એક મહાપુરુષ મહાત્મા ગાંધીજી હતા, જેમણે બાળપણમાં ધૂમ્રપાન કર્યું, નાની ચોરી કરી, વેશ્યાગૃહે પહોંચ્યા, પણ ધીરે ધીરે તેમના સત્વમાં સુધારો આવ્યો. તે સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, દયા, પરોપકાર, જનસેવા જેવા કાર્યો તરફ આગળ વધતા રહ્યા. સત્વ સંશુદ્ધિથી તેઓ માનવજાતિને ઉચ્ચતાને ચરમસીમાએ પહોંચાડી મહામાનવ બન્યા. તે સત્વ સંશુદ્ધિનું જ પરિણામ છે. સંત તુલસીદાસ જીવનના પૂર્વાર્ધમાં કામી અને ભોગી માણસ હતા. પોતાની પત્નીના ઠપકાથી તેમના જીવનમાં સત્વની સંશુદ્ધિ થઈ, જેથી એ મહાન ભક્ત બન્યા. માનવ મનના સૂક્ષ્મ ભાવોમાં સંશુદ્ધિ જરૂરી છે. આજે વિકસિત દેશો ખૂબ સમૃદ્ધ છે. તેમની પાસે વૈભવ, ભૌતિક સંપત્તિ અને સાથે સાથે એટમિક શક્તિ પણ છે. શક્તિ હોય અને તે સ્વબચાવ માટે હોય તો જરૂરી છે, પણ આજે તો આવા દેશો અન્ય વિકાસશીલ દેશોને ડરાવવાનું, ધમકાવવાનું કે તેમના પર પ્રભુત્વ જમાવવાનું કામ કરે છે, ત્યાં પણ પેલી હિટલર વૃત્તિ જ આવે છે. સાચી શક્તિ તે જ તેને જ કહેવાય કે જે નિર્બળ અને લાચાર લોકોને સહાયરૂપ બને. આવા શુભ વિચારો સાથે સત્વ સંશુદ્ધિ થાય તો જગતમાં શાંતિ વ્યાપે અને કલ્યાણ થઈ જાય. શુભ વિચારનું ઉદ્ભવ કેન્દ્ર છે સત્વ સંશુદ્ધિ. ચાલો આપણે સર્વ આત્મશુદ્ધિ કરી માનવ તરીકે વિશ્વને ચાહીએ. સત્વ સંશુદ્ધિની જેહાદ જગાવી વિશ્વને સુંદર અને રળિયામણું બનાવીએ.
1: શ્રોતા મિત્રો, અમૃતધારાનો આજનો વિષય હતો સત્ય સમશુદ્ધિ. વક્તા હતા અબ્બા સલીતાઈ. આ સાથે જ અમૃતધારા કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
2: ITI માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે ITI ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.

0: આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1455555 પર કોલ કરો.
1: विविध भारती से प्रस्तुत है कार्यक्रम भूले बिसरे गीत. इस कार्यक्रम में आप सभी का बहुत स्वागत कर रही हूं मैं आपकी रेडियो सखी ममता सिंह.

આપે ટ્યુન કર્યું છે 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. કાર્યક્રમ ભૂલે બિસરે ગીતનો શેષ ભાગ સાંભળીશું અંતરાલ બાદ. બરાબર 7:10 એ સાંભળીશું પ્રાદેશિક સમાચાર.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાહિત્ય અને સમાજનું દર્પણ ગણાવી પુસ્તકો લોકોના જીવનમાં હાસ્ય અને સકારાત્મક ઉર્જાનો સંચાર કરવામાં નિમિત્ત બનતા હોવાનું જણાવ્યું. અમદાવાદના 6 મહત્વાકાંક્ષી વિકાસ કામો માટે અર્બન ચેલેન્જ ફંડમાંથી 2,719 કરોડ રૂપિયા મંજૂર કરાયા. ગુજરાત જાહેર સેવા આયોગે સ્પર્ધાત્મક પરીક્ષામાં અસફળ પરંતુ તેજસ્વી ઉમેદવારો માટે અવસર મોડ્યુલ વિકસાવ્યું. ભારતીય રેલવે અને IRCTC દ્વારા શ્રદ્ધાળુઓ માટે એક વિશેષ ધાર્મિક પ્રવાસનું આયોજન અને જૂનાગઢમાં સુબ્રતો કપ ફૂટબોલ સ્પર્ધા 2026નો આરંભ.

0: સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે સાહિત્ય એ સમાજનું દર્પણ છે અને પુસ્તકો જીવનમાં હાસ્ય અને સકારાત્મક ઉર્જાનો સંચાર કરવામાં નિમિત્ત બને છે. મુખ્યમંત્રી અમદાવાદ ખાતે જાણીતા લેખિકા ડોક્ટર અબ્બાસ શાહના 3 નવા પુસ્તકોના વિમોચન કાર્યક્રમમાં બોલતા વર્તમાન સમયની ભાગદોડ ભરી જીવનશૈલીમાં હસતા રહેવાના અને તણાવમુક્ત રહેવાના મહત્વ પર વિશેષ ભાર મૂક્યો હતો. શ્રી પટેલે ઉમેર્યું કે જીવનમાં આવતી મુશ્કેલીઓ, પડકારો અને સંઘર્ષોને સ્વીકારીને ધૈર્ય, પરિશ્રમ અને આત્મવિશ્વાસ સાથે આગળ વધીએ ત્યારે જ આપણું વ્યક્તિત્વ ઘડાય છે અને આપણે શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી શકીએ છીએ. અમદાવાદના 6 મહત્વાકાંક્ષી વિકાસ કામો માટે અર્બન ચેલેન્જ ફંડમાંથી 2,719 કરોડ રૂપિયા મંજૂર કરાયા છે. કેન્દ્ર સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે મંજૂર કરેલા આ પ્રોજેક્ટ્સમાં શહેરના પશ્ચિમ અમદાવાદના મુખ્ય ગટર માળખામાં પુનર્વસન માટે 852 કરોડ, પૂર્વ અમદાવાદના મુખ્ય ગટર માળખા માટે 551 કરોડ, વિવિધ વિસ્તારોમાં જૂના ગટર માળખાના પુનર્વસન માટે 290 કરોડ તથા ઇન્ટેલિજન્ટ જળ વ્યવસ્થા પ્રણાલી માટે 215 કરોડ રૂપિયા મંજૂર કરાયા છે. આ પ્રોજેક્ટના કારણે શહેરના ગટર ઓવરફ્લો તથા લીકેજ જેવી સમસ્યામાં ઘટાડો થશે. ગટર અને વરસાદી પાણી પ્રણાલીનું સ્માર્ટ સંચાલન શક્ય બનશે. ઉપરાંત હરિત ઉર્જાના ઉત્પાદનથી પર્યાવરણને અનુકૂળ અને સર્ક્યુલર ઇકોનોમીને પ્રોત્સાહન મળશે. રોકાણ મિત્રતા સૂચકાંક 2026માં ગુજરાત દેશના ટોચનું પ્રદર્શન કરનાર રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે. ત્યારબાદ યાદીમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ, ગોવા અને ઓડિશાનો સમાવેશ થાય છે. નીતિ આયોગે નવી દિલ્હીમાં રોકાણ મિત્રતા સૂચકાંક 2026 બહાર પાડ્યો. તે 2047 સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે રોકાણ આકર્ષવા માટે શ્રેષ્ઠ સ્થિતિ ધરાવતા રાજ્યો દર્શાવે છે. આ સૂચકાંક તમામ 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોનું મૂલ્યાંકન, માળખાગત સુવિધા, વ્યવસાયિક વાતાવરણ, સંસાધનો, સરકારી નીતિ, નિયમનકારી સરળતા, સંસ્થાકીય વાતાવરણ, નાણાકીય પરિસ્થિતિ અને પર્યાવરણીય સ્થિતિસ્થાપકતા આધારે કરાય છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષામાં અસફળ રહેલા પરંતુ તેજસ્વી હોય તેવા ઉમેદવારો માટે રોજગારીની તક ઊભી થાય તે માટે અવસર મોડ્યુલ વિકસાવવામાં આવ્યું છે. ગાંધીનગર ગુજરાત શહેર જેવા ગુજરાત જાહેર સેવા આયોગના સચિવ સુધીર પટેલે વિગતો આપતા જણાવ્યું કે જીપીએસસીની ભરતી પ્રક્રિયામાં ઇન્ટરવ્યૂ સુધી પહોંચેલા ઉમેદવારો પ્રાથમિક અને મુખ્ય પરીક્ષા ઉત્તીર્ણ કરીને ઇન્ટરવ્યૂ માટે પસંદ થયા હોય છે. આવા ઉત્તીર્ણ ન થયેલા ઉમેદવારોને રોજગારીની તક પૂરી પાડવા માટે આયોગે આ અવસર મોડ્યુલ વિકસાવ્યું છે.
1: અવસરના હેતુ માટે માત્ર એ જે તે ઉમેદવારનું એમનું નામ આપવાનું છે, એમનો ઈમેલ આઈડી આપવાનું છે, એમનો કોન્ટેક્ટ નંબર આપવાનો છે અને એનું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન આપવાનું છે. આટલી વસ્તુ જ અમે જે તે કંપનીને અથવા સંસ્થાને આપીશું અને આટલી વસ્તુ આપવા માટેનું જ કન્સેન્ટ અમે આ ઉમેદવારો પાસેથી લઈશું.
0: વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે મુંબઈ અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ પર ભારત અને જાપાન વચ્ચે ચર્ચા સારી રીતે આગળ વધી રહી છે. મંત્રાલયના પ્રવક્તા રણદીપ જયસ્વાલે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર કેટલીક ટિપ્પણીઓ વ્યક્તિગત મંતવ્યો પર આધારિત છે અને હકીકતો સાથે અસંગત છે. તેમણે ઉમેર્યું હતું કે પ્રોજેક્ટ પર બાંધકામ ઝડપથી આગળ વધી રહ્યું છે અને પ્રથમ વિભાગ 2027માં કાર્યરત થવાની અપેક્ષા છે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો પીઆઈબી દ્વારા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી એનએફએસયુ ગાંધીનગર ખાતે ઇન્ટરમીડિયા પબ્લિસિટી કોઓર્ડિનેશન કમિટી આઈએમપીસીસીનું બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર જે એમ વ્યાસે જણાવ્યું કે ડિજિટલ યુગમાં ફેક ન્યૂઝ, મિસ ઇન્ફોર્મેશન, ડિસઇન્ફોર્મેશનના વધતા પડકારો વચ્ચે પત્રકારો માટે તથ્યોની ચકાસણી, વૈજ્ઞાનિક અભિગમ અને પુરાવા આધારિત રિપોર્ટિંગ થવું જરૂરી બની ગયું છે. પીઆઈબીના મહાનિયામક પ્રશાંત પાઠારાબાએ જણાવ્યું હતું કે આજના સમયમાં લોકોનો એકાગ્રતાનો સમય સરેરાશ માત્ર 8 સેકન્ડ જેટલો જ રહ્યો છે, એટલે કોઈપણ સંસ્થા કે સંચાર કરતા પાસે લોકોનું ધ્યાન આકર્ષવા અને વિશ્વાસ સ્થાપિત કરવા માટે ખૂબ જ મર્યાદિત સમય હોય છે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પુનઃવિકસિત પોરબંદર રેલવે સ્ટેશનનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પોરબંદર રેલવે સ્ટેશન ખાતે યોજાયેલ કાર્યક્રમમાં રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું કે કરોડોના ખર્ચે પોરબંદર રેલવે સ્ટેશન અને ટર્મિનલ બિલ્ડિંગમાં આધુનિક સુધારા વધારા કરવામાં આવ્યા છે. તમામ ટ્રેનોની સ્પીડમાં 10% જેટલો વધારો કરાયો છે.

ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પંજાબના જલંધરથી અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત દેશના 20 રાજ્યોમાં આવેલા 75 પુનઃવિકસિત રેલવે સ્ટેશનનું ઇ લોકાર્પણ કર્યું હતું. આ યોજના હેઠળ પુનઃવિકસિત પોરબંદર રેલવે

0: સ્ટેશનને સ્થાનિક સંસ્કૃતિ, ઐતિહાસિક ધરોહર અને વાસ્તુકળાને પ્રતિબિંબિત કરતી આધુનિક ડિઝાઇન સાથે વિકસાવવામાં આવ્યું છે. સુરત શહેરમાં પૂર અસરગ્રસ્ત નાગરિકોને ત્વરિત આર્થિક સહાય આપવાની કામગીરી અત્યંત વેગવંતી બનાવવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેરના 6 તાલુકામાં કુલ 88,796 અસરગ્રસ્તોને કુલ 19,86,00,000થી વધુની આર્થિક સહાયની ચૂકવણી કરાઈ છે. કતારગામ તાલુકામાં 2,503 અસરગ્રસ્તોને રૂપિયા 22,00,000થી વધુ, પૂર્ણા તાલુકામાં 17,552 અસરગ્રસ્તોને 1,57,00,000 સહાય ચૂકવાઈ છે. સૌથી વધુ સહાય ઉધના તાલુકામાં 29,550 અસરગ્રસ્તોને રૂપિયા 2,66,00,000થી વધુની રોકડ, કેસ્ડોઝ સહાય તથા અડાજણમાં 300 અસરગ્રસ્તોને રૂપિયા 5,00,000ની સહાય ચૂકવવામાં આવી છે.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in

0: કતારગામ તાલુકામાં 2503 અસરગ્રસ્તોને રૂપિયા 22 લાખથી વધુ, પૂર્ણા તાલુકામાં 17552 અસરગ્રસ્તોને 1,57,00,000 કરોડ સહાય ચૂકવાય છે. સૌથી વધુ સહાય ઉધના તાલુકામાં 29,550 અસરગ્રસ્તોને રૂપિયા 2,66,00,000થી વધુની રોકડ, કેશડોઝ સહાય તથા અડાજણમાં 300 અસરગ્રસ્તોને રૂપિયા 5,00,000ની સહાય ચૂકવવામાં આવી છે.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો.
0: ભારતીય રેલવે અને IRCTCની ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત અને દેખો અપના દેશ અંતર્ગત શ્રદ્ધાળુઓ માટે એક વિશેષ ધાર્મિક પ્રયાસનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન દ્વારા આયોજિત આ પંચ મહાતીર્થ દર્શન યાત્રા આગામી 29 ઓગસ્ટ 2026 રોજ રાજકોટથી પ્રસ્થાન કરશે, જે દેશના 5 મુખ્ય ધાર્મિક સ્થળોને આવરી લેશે. IRCTC પશ્ચિમ ઝોન અમદાવાદના પ્રાદેશિક મેનેજર નિકિતા અગ્રવાલે આ માહિતી આપતા જણાવ્યું હતું કે આ ધાર્મિક પ્રવાસ 12 રાત્રિ અને 13 દિવસનો રહેશે. આ પ્રવાસ 29 ઓગસ્ટ 2026 શરૂ થઈ 10 સપ્ટેમ્બર 2026 રોજ સમાપ્ત થશે.
2: इस यात्रा के दौरान यात्री जगन्नाथ पुरी, कामख्या, गया, अयोध्या, वाराणसी और अन्य मंदिरों के दर्शन कर सकेंगे. इस यात्रा के बोर्डिंग स्टेशन है राजकोट, सुरेंद्र नगर, विरामगाम, साबरमती, अहमदाबाद, उज्जैन, रतलाम और अन्य स्टेशन भी है. इस यात्रा का कुल किराया 24,200 से शुरू है. इस यात्रा की बुकिंग के लिए आप IRCTCTourism.com से कर सकते हैं अथवा अहमदाबाद की रीजनल ऑफिस आकर भी कर सकते हैं.
0: વાવથરાજ જિલ્લા કલેક્ટર મયુર મહેતાની અધ્યક્ષતામાં જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં સાંસદ અને ધારાસભ્યો દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નો સંદર્ભે અધિકારીઓ દ્વારા આપેલ જવાબો પરત્વે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા કલેક્ટર જિલ્લા માટે નવીન ઇન્ફાસ્ટ્રક્ચર સહિત વિકાસના કાર્યોને વેગવંતા બનાવવા, ઝડપથી કામગીરી કરવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરની જનની હોસ્પિટલને સ્વચ્છતાના જાળવણા બદલ સીલ કરવામાં આવી હતી. સ્વચ્છતા જાળવવા અંગે તંત્ર દ્વારા અગાઉ સત્તાવાર નોટિસ આપવામાં આવી હતી, આમ છતાં હોસ્પિટલ તંત્ર દ્વારા ગંદકીના નિકાલ કે સફાઈ અંગે કોઈ હકારાત્મક પગલાં લેવામાં આવ્યા નહોતા. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના નાની ઢોલડુંગરી ગામમાં વન વિભાગે ગોઠવેલા પાંજરામાં રાત્રે દીપડીના 2 બચ્ચા પાંજરે પુરાયા હતા. ગામના માનફળિયામાં રહેતા પશુપાલક જ્યોતિબેન પટેલ પર ગત બુધવારે વહેલી સવારે દીપડીએ હુમલો કર્યો હતો. આ ઘટનાને પગલે વન વિભાગે તાત્કાલિક ગામમાં 5 અલગ અલગ જગ્યાએ પાંજરા ગોઠવ્યા હતા. 2 બચ્ચા પાંજરામાં પુરાઈ ગયા હોવા છતાં તેમની માતા હજુ પણ પોતાના બચ્ચાની શોધમાં ગામની આસપાસ આંટાફેરા મારી રહી હોવાની પ્રબળ આશંકા છે. આ ડરને કારણે ગ્રામજનો અત્યારે રાત્રિના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. જૂનાગઢ જિલ્લા કક્ષાની સુબ્રટો કપ ફૂટબોલ સ્પર્ધા 2026નો પ્રારંભ થયો છે, જેમાં રાજ્યના કેન્દ્રશાસિત પ્રદેશો અને સંસ્થાઓની ફક્ત વિજેતા શાળાની ટીમો ભાગ લઈ રહી છે. 2 દિવસીય સ્પર્ધાનો પ્રારંભ ગઈકાલે વંથલીની સેન્ટ ઝેવિયર્સ શાળા ખાતે થયો હતો. અને ભાવનગરમાં અઠવાડિયાના વિરામ બાદ ગઈકાલથી ફરી વરસાદી માહોલ બંધાયો છે. ગઈકાલે ભાવનગર શહેરમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો હતો. ડાંગ જિલ્લામાં પણ છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ સાપુતારામાં નોંધાયો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાહિત્યને સમાજનું દર્પણ ગણાવી પુસ્તકો લોકોના જીવનમાં હાસ્ય અને સકારાત્મક ઉર્જાનો સંચાર કરવામાં નિમિત્ત બનતા હોવાનું જણાવ્યું. અમદાવાદના 6 મહત્વાકાંક્ષી વિકાસ કામો માટે અર્બન ચેલેન્જ ફંડમાંથી 2,719 કરોડ રૂપિયા મંજૂર કરાયા. ગુજરાત જાહેર સેવા આયોગે સ્પર્ધાત્મક પરીક્ષામાં અસફળ પરંતુ તેજસ્વી ઉમેદવારો માટે અવસર મોડ્યુલ વિકસાવ્યું. ભારતીય રેલવે અને IRCTC દ્વારા શ્રદ્ધાળુઓ માટે એક વિશેષ ધાર્મિક પ્રયાસનું આયોજન અને જૂનાગઢમાં સુબ્રતો કપ ફૂટબોલ સ્પર્ધાનો આરંભ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: ITIમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે ITI ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
4: બદલો બદલો આદત બદલો.

0: મશીન માં કપડા નાખતા પહેલા ચેક નોતા કર્યા શું?
1: બદલો બદલો, આદત બદલો.
2: હવે નજીકની બેંક માં જઈ ફાટેલી જૂની નોટ્સ બદલાવો. જો બેંક ના પાડે તો RBI ની ઓમ્બુડ્સમેન ને ફરિયાદ કરો. RBI કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.
3: આપે ટ્યુન કર્યું છે 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. જોડાઈએ મુંબઈ કેન્દ્રથી કાર્યક્રમ ભૂલે બિસરે ગીતના શેષ ભાગ માટે.

આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.

એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં રજૂ થઈ ભવિષ્યની બ્લુપ્રિન્ટ સ્ટ્રેટેજિક રોડમેપ 2030, જેમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ બિઝનેસ ગ્રોથ અને ગ્લોબલ કનેક્ટિવિટી જાળવી રાખવા પર સૂચન કર્યું. વૈશ્વિક સ્તરે અગ્રેસર ગુજરાતના સંકલ્પ સાથે ગિફ્ટ સિટી બની રહ્યું છે નવા ભારતના આર્થિક ઉત્થાનનું પ્રતિક. ગિફ્ટ સિટી વૈશ્વિક રોકાણનું કેન્દ્ર સ્થાન.

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડથી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1-4-5-5-5 પર કોલ કરો.

0: આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડથી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1455 પર કોલ કરો.
1: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
2: શું આજનું મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
1: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
2: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
1: મહોતું વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં.
3: મહોતું.
4: આપણે ટ્યુન કર્યું છે 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું. આ અમદાવાદ કેન્દ્ર છે. કાર્યક્રમ હમ હૈ રાહી પ્યાર કે અહીં સમાપ્ત થયો. 7:45 સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.

નમસ્કાર, આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જલંધરથી ગુજરાતના 4 સહિત દેશના 75 અમૃત ભારત રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળની મુલાકાતે. ભારત બાંગ્લાદેશ સરહદ પર ગુમગચ્છા બોર્ડર પોસ્ટની આજે મુલાકાત લેશે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી આજે પુણેમાં 3 મુખ્ય રાષ્ટ્રીય રાજમાર્ગ પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે. સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર એજન્સીએ પીઓકેમાં ચાલી રહેલી અશાંતિ પર ચિંતા વ્યક્ત કરી પ્રદર્શનકારીઓના મોત અંગે તપાસની માંગ કરી. અને હોકી ઇન્ડિયા આજથી દેશભરમાં કોચિંગ અને રેફરી શિક્ષણ કાર્યશાળા શરૂ કરશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે જલંધરથી ગુજરાત સહિત 20 રાજ્યોના 75 પુનઃવિકસિત રેલવે સ્ટેશનોનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું. આ સ્ટેશનોનું આધુનિકીકરણ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ કરવામાં આવ્યું છે. આશરે 1,570 કરોડના ખર્ચે વિકસાવવામાં આવેલા આ સ્ટેશનોને આધુનિક, મુસાફરો મૈત્રી

0: મૈત્રીપૂર્ણ સુવિધાઓમાં પરિવર્તિત કરવામાં આવ્યા છે. આ રેલવે મથકમાં ગુજરાતના ગોધરા, પ્રતાપનગર, પોરબંદર અને ભક્તિનગર રેલવે સ્ટેશનનો સમાવેશ થાય છે. આ પ્રસંગે બોલતા શ્રી મોદીએ કહ્યું કે 75 પુનઃવિકસિત રેલવે સ્ટેશનોનું ઉદ્ઘાટન છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય રેલવે દ્વારા કરવામાં આવેલા ઝડપી પરિવર્તનને પ્રતિબિંબિત કરે છે.
1: ભારત સ્ટેશન સ્કીમ કે તહેત 1300 સે જ્યાદા રેલવે સ્ટેશન કો આધુનિક બનાયા જા રહા હૈ ઓર ઇનમેં સે કઈ સ્ટેશન પર કામ પૂરા હો ચુકા હૈ. 75 સ્ટેશન કા લોકાર્પણ કિયા ગયા હૈ. સાથીઓ, જબ આપ યહાં જાલંધર કેન્ટ સ્ટેશન મેં જાયેંગે તબ આપકો અહેસાસ હોગા કે વાકઈ હમારા દેશ વિકસિત રાષ્ટ્ર બનને કી ઓર બઢ રહા હૈ.
0: આ સાથે પ્રધાનમંત્રીએ હરિયાણાના જિંદ રેલવે સ્ટેશનથી ભારતની પહેલી હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી આપી હતી. શ્રી મોદીએ જિંદમાં આશરે 14,700 કરોડના અનેક વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. બાદમાં પ્રધાનમંત્રીએ ચંદીગઢમાં 4,700 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પશ્ચિમ બંગાળમાં ભારત બાંગ્લાદેશ સીમા સરહદ સુરક્ષા દળની 18મી બટાલિયનની જુમા કચ્છા બોર્ડર આઉટપોસ્ટની મુલાકાત લેશે. તેઓ સરહદ સુરક્ષા દળના કર્મચારીઓ સાથે વાતચીત કરશે, પ્રહરી સંમેલનને સંબોધિત કરશે અને વૃક્ષારોપણ સમારોહમાં ભાગ લેશે. આ મુલાકાત દરમિયાન તેઓ સરહદ સુરક્ષા દળને લગતા અનેક વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન શિલાન્યાસ પણ કરશે. શ્રી શાહ 3 દિવસની મુલાકાત માટે ગઈકાલે રાત્રે સિલિગુડીના બાગડોગરા એરપોર્ટ પર પહોંચ્યા હતા. આજે તેઓ સિલિગુડીમાં સરહદ વ્યવસ્થાપન અને સુરક્ષા વ્યવસ્થા અંગે સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે. તેઓ રાજ્યમાં 3 નવા ફોજદારી કાયદાઓના અમલીકરણ અને જન્મ મૃત્યુ નોંધણી સંબંધિત બાબતોની પણ સમીક્ષા કરશે. તેઓ સાંજે કોલકાતા જવા રવાના થશે. આવતીકાલે શ્રી શાહ પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરશે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ આજે પુણેમાં 3 મુખ્ય રાષ્ટ્રીય રાજમાર્ગ પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે. આ 3 પ્રોજેક્ટમાં ખરાડી જંકશન અને શિરૂર બાયપાસ વચ્ચેનો 53 કિલોમીટરનો 6 લેનનો રસ્તો સામેલ છે, જે 246 કિલોમીટર લાંબા પુણે સંભાજીનગર ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવેનો પ્રથમ તબક્કો છે. આ ઉપરાંત હડપસર અને યવત વચ્ચેના 30 કિલોમીટરથી વધુના રસ્તા અને તાલેગાંવ ચકણ શિખરાપુર વચ્ચેના આશરે 54 કિલોમીટર રસ્તાનો શિલાન્યાસ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ કનેક્ટિવિટીમાં સુધારો કરશે, મુસાફરીનો સમય ઘટાડશે અને ટ્રાફિક હળવો કરશે તથા પુણે ક્ષેત્રમાં ઔદ્યોગિક અને આર્થિક વિકાસને વેગ આપશે. પનામાના વિદેશમંત્રી જાવિયર એડ્યુઆર્ડો માર્ટિનેસ 5 દિવસની મુલાકાતે આવતીકાલે ભારત આવશે. તેઓ સોમવારે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલને મળશે અને તે દિવસે હૈદરાબાદ હાઉસ ખાતે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર સાથે મુલાકાત કરશે. શ્રી માર્ટિનેસ બુધવારે નવી દિલ્હીમાં બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોનોવાલને પણ મળશે. લગભગ 95 કરોડ ભારતીયો ધરાવતી મતદાર યાદી એક જીવંત દસ્તાવેજ છે. નવી દિલ્હીમાં અખિલ ભારતીય પત્રકાર પરિષદને સંબોધતા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે આ મુજબ જણાવ્યું. તેમણે કહ્યું કે ચૂંટણીઓ બંધારણ, ચૂંટણી કાયદા અને સમાંતરે પંચ દ્વારા જારી કરાયેલા નિર્દેશો અનુસાર હાથ ધરવામાં આવે છે. ભારતનું ચૂંટણી પંચ વિશ્વની સૌથી પારદર્શક અને વિશ્વસનીય ચૂંટણી વ્યવસ્થાપન સંસ્થામાંનું એક છે અને ઘણી લોકશાહી ભારતની ચૂંટણી પ્રક્રિયાને એક મોડલ તરીકે જોઈ રહી છે. તેમણે કહ્યું કે મતદાર યાદી એક જીવંત દસ્તાવેજ છે, જે સમય સાથે ગતિશીલ રીતે વિકસિત થઈ રહ્યો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ EIR_ABADને ફોલો કરશો. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે મુંબઈ અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ પર ભારત અને જાપાન વચ્ચે ચર્ચા સારી રીતે આગળ વધી રહી છે. મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે સોશિયલ મીડિયા પર કેટલીક ટિપ્પણીઓ વ્યક્તિગત મંતવ્યો પર આધારિત છે અને હકીકતો સાથે અસંગત છે. તેમણે ઉમેર્યું કે પ્રોજેક્ટ પર બાંધકામ ઝડપથી આગળ વધી રહ્યું છે અને પ્રથમ વિભાગ 2027માં કાર્યરત થવાની અપેક્ષા છે. રોકાણ અનુકૂળતા સૂચકાંક 2026માં ગુજરાત દેશમાં ટોચનું પ્રદર્શન કરનાર રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે. ત્યારબાદ યાદીમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ, ગોવા અને ઓડિશાનો સમાવેશ થાય છે. નીતિ આયોગે નવી દિલ્હીમાં રોકાણ મિત્રતા સૂચકાંક 2026 બહાર પાડ્યો. તે 2047 સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે રોકાણ આકર્ષવા માટે શ્રેષ્ઠ સ્થિતિ ધરાવતા રાજ્યો દર્શાવે છે. આ સૂચકાંક તમામ 28 રાજ્યોના 8 કેન્દ્રશાસિત પ્રદેશોનું મૂલ્યાંકન

0: લેખાંકન, માળખાગત સુવિધા, વ્યવસાયિક વાતાવરણ, સંસાધનો, સરકારી નીતિ, નિયમનકારી સરળતા, સંસ્થાકીય વાતાવરણ, નાણાકીય પરિસ્થિતિ અને પર્યાવરણીય સ્થિતિસ્થાપકતાના આધારે કરાયું છે. સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર એજન્સીએ પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં ચાલી રહેલા અશાંતિ પર ચિંતા વ્યક્ત કરી છે. સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર ઉચ્ચાયુક્ત વોલ્કર તુર્કે પ્રદર્શનકારીઓ અને સુરક્ષાદળોના સભ્યોના મૃત્યુની તાત્કાલિક, નિષ્પક્ષ અને સંપૂર્ણ તપાસ કરવાની હાકલ કરી છે. તેમણે પાકિસ્તાની અધિકારીઓને સંયમ રાખવા, લોકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવા અને હિંસાની ઘટનાઓ માટે જવાબદારી સુનિશ્ચિત કરવા વિનંતી કરી છે. સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યા અનુસાર ગયા મહિનાથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોમાં પ્રદર્શનકારીઓ અને સુરક્ષા કર્મચારીઓ સહિત ઘણા લોકો માર્યા ગયા છે. હોકી ઇન્ડિયા આજથી દેશભરમાં કોચિંગ અને રેફરી શિક્ષણ કાર્યશાળા શરૂ કરશે. આ કાર્યશાળાનો ઉદ્દેશ્ય કોચ અને ટેકનિકલ અધિકારીઓને આધુનિક તાલીમ પદ્ધતિઓ અને આંતરરાષ્ટ્રીય ધોરણો અંગે માહિતી પ્રદાન કરવાનો છે. હોકી ઇન્ડિયાના પ્રમુખ ડોક્ટર દિલીપ તિર્કીએ જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશનના નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ યોજાનાર આ વર્કશોપ દેશમાં હોકી માટે મજબૂત પાયો તૈયાર કરવામાં અને રમતના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ વર્કશોપનો ઉદ્દેશ્ય દેશભરમાં પ્રશિક્ષિત કોચ અને ટેકનિકલ અધિકારીઓનું મજબૂત નેટવર્ક બનાવવાનો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે રોહિત શર્માના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ભવિષ્ય અંગે મીડિયામાં ચાલી રહેલા અહેવાલોને ફગાવી દીધા છે. બોર્ડે જણાવ્યું કે રોહિત શર્મા આવતીકાલે લંડનના લોર્ડ્સમાં ઇંગ્લેન્ડ સામેની ત્રીજી અને અંતિમ વન ડે મેચ પછી પણ ભારતીય ટીમ માટે રમવાનું ચાલુ રાખશે. બીસીસીઆઈ સચિવ દેવજીત સિકૈયાએ લોર્ડ્સની મેચ રોહિત શર્માની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ હોઈ શકે છે તેવી અટકળો ફગાવતા કહ્યું કે બોર્ડમાં આ સંદર્ભમાં કોઈ ચર્ચા થઈ નથી. ફિફા વર્લ્ડ કપમાં ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ આજે રાત્રે મિયામી સ્ટેડિયમ ખાતે ત્રીજા સ્થાન માટે પ્લેઓફ મેચમાં એકબીજા સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ સવારે 2:30 વાગે શરૂ થશે. દરમિયાન આર્જેન્ટિના અને સ્પેન આવતીકાલે ન્યૂયોર્ક ન્યૂજર્સી સ્ટેડિયમ ખાતે ફિફા વર્લ્ડ કપ ફાઇનલમાં એકબીજા સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 12:30 વાગે શરૂ થશે. ગાઝામાં એક અંતિમ સંસ્કાર પર ઇઝરાયેલી હુમલામાં ઓછામાં ઓછા 7 લોકો માર્યા ગયા છે અને 22 અન્ય ઘાયલ થયા છે. નુસીરાત શરણાર્થી શિબિરમાં આવેલી અવદા હોસ્પિટલે આ જાનહાનીની પુષ્ટિ કરી છે. ઇઝરાયેલ સૈન્ય તરફથી આ ઘટના અંગે કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે 2 વર્ષ લાંબા સંઘર્ષનો અંત લાવવા માટે ગયા ઓક્ટોબરમાં યુદ્ધ વિરામ કરાર થયો હતો. મોટાપાયે લડાઈ ઓછી થઈ હોવા છતાં હિંસા સંપૂર્ણપણે બંધ થઈ નથી. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મિત્તલ પટેલ.
1: આજે મોટાભાગના અખબારોએ અમેરિકાએ ઈરાન પર કરેલા હુમલાના સમાચારને પ્રથમ પાને છાપ્યા છે. ગુજરાત સમાચારે લખ્યું, અમેરિકા ઈરાન પર ત્રાટક્યું, ચાબહારનો કચ્ચર ઘાણ. સંદેશે લખ્યું, ભારતના રોકાણવાળા ચાબહાર પોર્ટ પર યુએસનો હુમલો. નવગુજરાત સમય લખે છે, ઈરાનના પુલો એરપોર્ટ પર અમેરિકન હુમલા, 8ના મોત. આ ઉપરાંત ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને પ્રધાનમંત્રીએ લીલી ઝંડી આપ્યાના, તેમજ વેસ્ટ ઇન્ડિઝના વિખ્યાત ક્રિકેટર સર ગેરી સોબર્સના નિધનના સમાચાર પ્રથમ પાને વાંચવા મળી રહ્યા છે.
0: અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જલંધરથી ગુજરાતના 4 સહિત દેશના 75 અમૃત ભારત રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળની મુલાકાતે ભારત બાંગ્લાદેશ સરહદ પર ગુમાયોચ્છા બોર્ડર પોસ્ટની મુલાકાત લેશે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી આજે પૂણેમાં 3 મુખ્ય રાષ્ટ્રીય રાજમાર્ગ પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે. અને સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર એજન્સીએ પીઓકેમાં ચાલી રહેલી અશાંતિ અંગે ચિંતા વ્યક્ત કરી પ્રદર્શનકારીઓના મોત અંગે તપાસની માંગ કરી. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: પીએમ જય અબ ગરીબો કે જય બન ગઈ.

0: આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1455 પર કોલ કરો.
1: આપે ટ્યુન કર્યું છે 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. ઝરોખા અંતર્ગત સાંભળશો આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા.

8:15 મુંબઈ કેન્દ્રથી પ્રસારિત થશે કાર્યક્રમ ત્રિવેણી. 8:30 ચિત્રલોક તથા 9:30 કાર્યક્રમ આજ કે ફનકાર પ્રસારિત થશે. સવારે 10:02 ગુજરાતી ગીતો તથા 10:30 ધૂમ મસ્તે ધૂમ કાર્યક્રમ આપ સાંભળશો. 11:02 થીમ આધારિત ગીતોનો કાર્યક્રમ દિલસે તથા 11:30 તરન્નુમ જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ પ્રસારિત થશે.

0: બપોરે 12:05 મુંબઈ કેન્દ્રથી કાર્યક્રમ યાદો કી મહેફિલ, 1 સુરીલા સફર તથા 2 ત્રિવેણી કાર્યક્રમ પ્રસારિત થશે. 2:35 આપ ગુજરાતી સુગમ સંગીત સાંભળશો. બપોરે 3 મુંબઈ કેન્દ્રથી કાર્યક્રમ મંચાહે ગીત, 3:30 નાટ્ય તરંગ ડ્રામા, 4 પિટારા, 5 સરગમ, 5:30 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સુરીલી સાંજ તથા જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર સાંજે 6 પ્રસારિત થશે. મુંબઈ કેન્દ્રથી સાંજે 7 વિશેષ જયમાલા સેલિબ્રિટી સ્પેશિયલ આજે આપ સાંભળી શકશો. રાત્રે 8 હવા મહેલ, 8:15 નવા ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, 9 કાર્યક્રમ આપકે લીએ, 9:30 ફિલ્મ સંગીત તથા 10 આપ સૌનો મનપસંદ કાર્યક્રમ છાયા ગીત આપ સાંભળી શકશો. 10:30 ઢલતી જાય રાત કાર્યક્રમ પ્રસારિત થશે. તો આ હતા આજે પ્રસારિત થનારા કાર્યક્રમો. બરાબર 8 દિલ્હી કેન્દ્રથી સાંભળીશું સમાચાર પ્રભાત.
1: मन की बात है जन जन की, सभी की कुछ अपनी सी, अनकही विरासत की, उम्मीदें नए भारत की. तो सुनिए इस महीने 26 जुलाई सुबह 11 मन की बात आकाशवाणी और दूरदर्शन के सभी चैनलों और प्रसार भारती के OTT प्लेटफॉर्म वेव्स पर. आप भी माननीय प्रधानमंत्री के मन की बात का हिस्सा बन सकते हैं. इसके लिए आप अपने सुझाव 24 जुलाई तक टोल फ्री नंबर 1800117800 पर रिकॉर्ड कर सकते हैं या फिर 1922 पर भी कॉल कर सकते हैं. नमो ऐप या MyGov के ओपन फोरम में पोस्ट कर सकते हैं या पोस्ट बॉक्स नंबर 111 आकाशवाणी दिल्ली पर भेज सकते हैं. तो याद रखें, रविवार 26 जुलाई सुबह 11 मन की बात.

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1455 પર કોલ કરો.

0: भूपिंदर सिंह तो चले गए, लेकिन रह गए वो गाने जिनमें उनका गिटार है, रह गई उनकी गजलें और रह गए उनके फिल्मी गाने। भूपिंदर सिंह हमें हमेशा शिद्दत से याद आएंगे। विनम्र नमन। आज के फनकार कार्यक्रम आज केंद्रित था जाने माने गायक और गिटारिस्ट भूपिंदर सिंह पर। शोध, आलेख, स्वर और संपादन यूनुस खान का था। प्रस्तुतकर्ता राघवेंद्र सिंह नेगी।
1: आज के फनकार।
2: આપ ટ્યુન કર્યું છે 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર।
3: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી। તો સુનિયે ઇસ મહિને 26 જુલાઈ સુબહ 11 બજે मन की बात आकाशवाणी और दूरदर्शन के सभी चैनलों और प्रसार भारती के OTT प्लेटफॉर्म वेव्स पर। इसके अतिरिक्त आकाशवाणी और दूरदर्शन के YouTube चैनल और प्रसार भारती के ऐप न्यूज ऑन एयर और OTT प्लेटफॉर्म वेव्स पर सजीव प्रसारण लाइव स्ट्रीमिंग के माध्यम से। तो याद रखें, रविवार 26 जुलाई सुबह 11 बजे मन की बात।
2: 96.7 FM આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર। સવારના 10 વાગવા આવી રહ્યા છે, હવે સાંભળીશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર।
4: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જલંધરથી ગુજરાતના 4 સહિત દેશના 75 અમૃત ભારત રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળની મુલાકાતે ભારત બાંગ્લાદેશ સરહદ સ્થિત ચેકપોસ્ટની મુલાકાત લેશે। કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી આજે પુણેમાં 3 મુખ્ય રાષ્ટ્રીય રાજમાર્ગ પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે। સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર એજન્સીએ POK ચાલી રહેલી અશાંતિ પર ચિંતા વ્યક્ત કરી પ્રદર્શનકારીઓના મોત અંગે તપાસની માંગ કરી। પનામાના વિદેશમંત્રી જાવિયર માર્ટિનેઝ 5 દિવસની મુલાકાતે આવતીકાલે ભારત આવશે। ગાઝામાં થયેલા ઇઝરાયેલી હુમલામાં ઓછામાં ઓછા 7 લોકો માર્યા ગયા, 22 અન્ય ઘાયલ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાહિત્યને સમાજનું દર્પણ ગણાવી પુસ્તકો જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરતા હોવાનું જણાવ્યું। વિદેશ મંત્રાલયે જણાવ્યું કે મુંબઈ અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ પર ભારત અને જાપાન વચ્ચે ચર્ચા સારી રીતે આગળ વધી રહી છે। રોકાણ અનુકૂળતા સૂચકાંક 2026માં ગુજરાત દેશમાં ટોચનું પ્રદર્શન કરનાર રાજ્ય તરીકે ઉભરી આવ્યું। અમદાવાદના 6 મહત્વાકાંક્ષી વિકાસ કામો માટે અર્બન ચેલેન્જ ફંડમાંથી 2,719 કરોડ રૂપિયા મંજૂર કરાયા। ગુજરાત જાહેર સેવા આયોગે સ્પર્ધાત્મક પરીક્ષામાં અસફળ પરંતુ તેજસ્વી ઉમેદવારો માટે અવસર મોડ્યુલ વિકસાવ્યું। ભારતીય રેલવે અને IRCTC દ્વારા શ્રદ્ધાળુઓ માટે એક વિશેષ ધાર્મિક પ્રવાસનું આયોજન। સુરત શહેરના 6 તાલુકામાં અત્યાર સુધી 88,000થી વધુ અસરગ્રસ્તોને 19 કરોડથી વધુની સહાય ચૂકવાઈ। હોકી ઇન્ડિયા આજથી દેશભરમાં કોચિંગ અને રેફરી શિક્ષણ કાર્યશાળા શરૂ કરશે। ફિફા વર્લ્ડ કપમાં ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ આજે રાત્રે મિયામી સ્ટેડિયમ ખાતે 3જા સ્થાન માટે પ્લેઓફ મેચમાં એકબીજા સામે ટકરાશે। અને જૂનાગઢમાં સુબ્રટો કપ ફૂટબોલ સ્પર્ધા 2026નો આરંભ। તો આ હતા અત્યારના મુખ્ય સમાચાર। અમારા હવે પછીના મુખ્ય સમાચાર આપ 11 વાગે સાંભળશો। નમસ્કાર,
2: આપે ટ્યુન કર્યું છે 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર। પ્રસ્તુત છે ગુજરાતી ગીતો। શ્રોતા મિત્રો, આજે 18 જુલાઈ છે,

0: ગાંધીવાદી વિચારધારા ધરાવનારા નેલ્સન મંડેલાની આજે તિથિ છે. અહિંસા સાથે પોતાના સંઘર્ષની શરૂઆત કરનારા નેલ્સન મંડેલા, તેમણે 1960ના શાર્પવિલ નરસંહાર પછી સશસ્ત્ર જૂથનું નેતૃત્વ કરી રંગભેદની નીતિ વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું હતું અને રાજદ્રોહના આરોપમાં તેમને આજીવન કેદની સજા થઈ હતી. તેમના સંઘર્ષના કદરરૂપે વર્ષ 1990માં, એટલે કે તેમની મુક્તિ પહેલાં જ, ભારત સરકારે તેમને દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી નવાજ્યા હતા. આ સન્માન મેળવનારા પ્રથમ બિન ભારતીય નાગરિક તેઓ હતા. 1990માં જેલમાંથી મુક્ત થયા બાદ 1994માં તેઓ દક્ષિણ આફ્રિકાના પ્રથમ અશ્વેત રાષ્ટ્રપતિ બન્યા અને સત્તામાં આવ્યા પછી બદલાની ભાવના ત્યજીને તેમણે દેશને એકજૂથ થવા માટે સત્ય અને સુલેહ આયોગની સ્થાપના કરી હતી. 1993ના વર્ષમાં તેમને નોબેલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા તેમની જયંતી, એટલે કે 18 જુલાઈના દિવસે નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ભારતને પોતાનું બીજું ઘર માનનારા નેલ્સન મંડેલા તેમનું આખું જીવન માનવતા, ક્ષમા અને ન્યાયનો એક અવિસ્મરણીય પાઠ બની રહ્યું. આજે તેમને સાદર શ્રદ્ધાંજલિ સાથે આજના ગુજરાતી ગીતોનો આપણે પ્રારંભ કરીએ, પરંતુ તે પહેલાં સાંભળીએ આ સંદેશ.
1: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: ITI માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે ITI ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
0: ગુજરાતી ગીતોના કાર્યક્રમની શરૂઆત કરીએ આરતી મુનશી તથા સૌમિલ મુનશીના યુગલ સ્વરમાં તુષાર શુક્લની આ રચના સાથે.

0: ડૉક્ટર ધૈર્ય માંકડના સ્વરમાં સુરેશ દલાલની રચના હમણાં આપે સાંભળી. ગુજરાતી ગીતો આપ સાંભળી રહ્યા છો અને સમય થયો છે એક નાનકડા વિરામનો.
1: એક વિઝન જે વૈશ્વિક અર્થતંત્રમાં ગુજરાતને નેતૃત્વ અપાવે છે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત એટ 2047ના સંકલ્પને સાકાર કરતું આધુનિક વિશ્વનું પ્રવેશ દ્વાર એટલે ગિફ્ટ સિટી. આ વૈશ્વિક હબને રોકેટ ગતિ આપવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લીધી ગિફ્ટ સિટીની મુલાકાત. અહીંયા નિર્માણાધીન કમર્શિયલ તથા માળખાકીય વિકાસ પ્રોજેક્ટ્સના પ્રગતિ કાર્યની થઈ સમીક્ષા. એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં રજૂ થઈ ભવિષ્ય

0: વાર એટલે ગિફ્ટ સિટી, આ વૈશ્વિક હબને રોકેટ ગતિ આપવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લીધી ગિફ્ટ સિટીની મુલાકાત. અહીંયા નિર્માણાધીન કમર્શિયલ તથા માળખાકીય વિકાસ પ્રોજેક્ટ્સના પ્રગતિ કાર્યની થઈ સમીક્ષા. એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં રજૂ થઈ ભવિષ્યની બ્લુ પ્રિન્ટ સ્ટ્રેટેજિક રોડમેપ 2030, જેમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ બિઝનેસ ગ્રોથ અને ગ્લોબલ કનેક્ટિવિટી જાળવી રાખવા પર સૂચન કર્યું. વૈશ્વિક સ્તરે અગ્રેસર ગુજરાતના સંકલ્પ સાથે ગિફ્ટ સિટી બની રહ્યું છે નવા ભારતના આર્થિક ઉત્થાનનું પ્રતીક. ગિફ્ટ સિટી, વૈશ્વિક રોકાણનું કેન્દ્ર સ્થાન.
1: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: એક પ્રકાર સે પીએમ જય અબ ગરીબો કી જય બન ગઈ.
3: દેશ

0: આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1-4-5-5-5 પર કોલ કરો.
1: 96.7 FM આપે ટ્યુન કર્યું છે. ગુજરાતી ગીતોમાં હવે સાંભળીશું સોનિક સુથારના સ્વરમાં રમેશ પારેખની રચના.

0: આ સાથે જ આજનો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આપે ટ્યુન કર્યું છે 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર.
1: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
2: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत. प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.

હવે સાંભળીએ ફિલ્મ દોસ્તાનાનું ગીત. શંકર માધવન તથા સુનિધિ ચૌહાણનો યુગલ સ્વર, વિશાલ શેખરનું સંગીત તથા શબ્દો કુમારના.

0: ધૂમ મસ્તે ધૂમ કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો અને કાર્યક્રમમાં સમય થયો છે એક નાનકડા વિરામનો.
1: હર રોજ રાત 10 બજે સુનીએ કાર્યક્રમ છાયા ગીત, પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: એક પ્રકાર સે પીએમ જય અબ ગરીબો કી જય બન ગઈ.

0: આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1-4-5-5-5 પર કોલ કરો. આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: એક વિઝન જે વૈશ્વિક અર્થતંત્રમાં ગુજરાતને નેતૃત્વ અપાવે છે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત એટ 2047 ના સંકલ્પને સાકાર કરતું આધુનિક વિશ્વનું પ્રવેશ દ્વાર એટલે ગિફ્ટ સિટી. આ વૈશ્વિક હબને રોકેટ ગતિ આપવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લીધી ગિફ્ટ સિટીની મુલાકાત. અહીંયા નિર્માણાધીન કમર્શિયલ તથા માળખાકીય વિકાસ પ્રોજેક્ટ્સના પ્રગતિ કાર્યની થઈ સમીક્ષા. એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં રજૂ થઈ ભવિષ્યની બ્લુપ્રિન્ટ સ્ટ્રેટેજિક રોડમેપ 2030, જેમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ બિઝનેસ ગ્રોથ અને ગ્લોબલ કનેક્ટિવિટી જાળવી રાખવા પર સૂચન કર્યું. વૈશ્વિક સ્તરે અગ્રેસર ગુજરાતના સંકલ્પ સાથે ગિફ્ટ સિટી બની રહ્યું છે નવા ભારતના આર્થિક ઉત્થાનનું પ્રતીક. ગિફ્ટ સિટી, વૈશ્વિક રોકાણનું કેન્દ્ર સ્થાન.
2: 96.7 FM પર આપે ટ્યુન કર્યું છે અને આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ. કાર્યક્રમમાં હવે સાંભળીશું ફિલ્મ ગુંડેનું ગીત. વિશાલ દદલાણી, કે નીતિ મોહન તથા પપ્પી લહેરીનું સ્વર છે, સોહેલ સેનનું સંગીત તથા શબ્દો ઇરશાદ કામિલના.

વિશાલ ડડલાનીના સ્વરમાં ગવાયેલા અંતિમ ગીત સાથે આજનો ધૂમ મસ્તી ધૂમ કાર્યક્રમ અહીં સમાપ્ત કરવાની રજા આપશો. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આપ છો 96.7 FM પર વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્રની સાથે. બરાબર 11 વાગે આપ સાંભળશો મુખ્ય સમાચાર.

0: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળની મુલાકાતે ભારત બાંગ્લાદેશ સરહદની મુલાકાત લેશે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી આજે પુણેમાં 3 મુખ્ય રાષ્ટ્રીય રાજમાર્ગ પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે. ભારતનું પ્રથમ ખાનગી રીતે વિકસિત ઓર્બિટલ રોકેટ વિક્રમ 1 તેની પ્રથમ પરીક્ષણ ઉડાન માટે તૈયાર આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી 11:30 વાગે પ્રક્ષેપણ કરવામાં આવશે. ગાઝામાં થયેલ ઇઝરાયેલી હુમલામાં અંદાજે 7 લોકો માર્યા ગયા અને 22 અન્ય ઘાયલ થયા. સોમવારથી શરૂ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્ર પહેલા આવતીકાલે સર્વપક્ષીય બેઠક બોલાવાઈ. સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકને જરૂરી તબીબી સંભાળ માટે સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ભાવનગર જિલ્લાના બુડાણા ગામે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલના હસ્તે મંજુલા સરોવરનું લોકાર્પણ કરવામાં આવ્યું. ભારતીય વાયુસેના દ્વારા અગ્નિવીર વાયુ અને એરમેનની ભરતી માટે સત્તાવાર જાહેરાત, 26 જુલાઈ સુધી અરજી કરી શકાશે. કૃષિમંત્રી જીતુ વાઘાણીના હસ્તે ભાવનગરમાં 21.22 કરોડના વિકાસ કાર્યનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરાયું. વાવથરા જિલ્લા કલેક્ટર મયુર મહેતાની અધ્યક્ષતામાં જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરની જનની હોસ્પિટલને સ્વચ્છતા જાળવવા બદલ સીલ કરાઈ. જામનગર શહેરમાં ચાંદીપુરા વાયરસના 2 શંકાસ્પદ કેસ નોંધાયા. આરોગ્યતંત્ર સતર્ક બન્યું. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના નાની ઢોલ ડુંગરી ગામમાં ગઈરાત્રે દીપડીના 2 બચ્ચા પાંજરે પુરાયા. હવામાન વિભાગે આવતીકાલ સુધી ઉપહિમાલય, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદની આગાહી જાહેર કરી. જામનગર શહેર અને ધ્રોલમાં વરસાદી ઝાપટા સાથે જામવંથલીમાં સૌથી વધુ 15 મિલીમીટર, જ્યારે ડાંગમાં છેલ્લા 24 કલાકમાં સાપુતારામાં 31 મિલીમીટર, આહવામાં 15, વઘઈમાં 24 અને સુબીરમાં 14 મિલીમીટર વરસાદ નોંધાયો. હવે પછી આપ 12 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે થીમ આધારિત ગીતોનો કાર્યક્રમ દિલ સે. આજના કાર્યક્રમની થીમ છે અધૂરી વાતો, એવી વાતો કે જે દિલમાં જ રહી ગઈ. મિત્રો, દરેક માણસના દિલમાં એક ખૂણો એવો હોય છે જ્યાં કેટલીક વાતો આજે પણ શાંત બેઠી હોય છે. એ વાતો ક્યારેય શબ્દોમાં ઢળતી નથી. ક્યારેક સમય ઓછો પડે છે તો ક્યારેક હિંમત. તો આજે દિલસે કાર્યક્રમમાં એવી જ લાગણીઓની સફર પર જઈશું. અધૂરી વાતો, અધૂરો પ્રેમ, જે આજે પણ દિલમાં ક્યાંક જીવંત છે. તો કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ સાજન ફિલ્મનું આ ગીત, કુમાર સાનુ, અનુરાધા પૌંડવાલ અને SP બાલા સુબ્રમણ્યમના સ્વરમાં, સંગીતકાર નદીમ શ્રવણ અને ગીતકાર સમીર.

પ્રેમની સૌથી મોટી પીડા કદાચ વિદાય નથી, પણ પીડા એ છે કે જ્યારે દિલમાં હજારો શબ્દો હોય અને સાંભે સાંભળનાર વ્યક્તિ જ ન હોય. કેટલીક લાગણીઓ ક્યારેય પૂરી થતી નથી, તે માત્ર યાદ બનીને ધબકતી રહે છે. આજે પણ ઘણા દિલોમાં કોઈક એવી અધૂરી વાત હશે જેને સમય પણ ભૂસી શકતો નથી. આવી જ એક તીવ્ર લાગણીને સ્વર આપતું આ અવિસ્મરણીય ગીત હવે આપણે સાંભળીશું, કેકેના સ્વરમાં હમ દિલ દે ચુકે સનમ ફિલ્મનું. સંગીતકાર ઇસ્માઇલ દરબાર અને ગીતકાર મહેબૂબ.

કેટલાક સંબંધોનો અંત ક્યારે કડવાશથી નથી આવતો. સમય, સંજોગો અને અંતર ભલે બે વ્યક્તિઓને અલગ કરી દે, છતાં દિલમાં તેમના માટે ફરિયાદ નથી હોતી. માત્ર એક અધૂરપ રહી જાય છે. પ્રેમ હંમેશા સાથે રહેવામાં નથી હોતો, ક્યારેક એકબીજાની ખુશી માટે દૂર થઈ જવામાં પણ હોય છે. આવી જ એક પરિપક્વ અને હૃદયસ્પર્શી લાગણીને શબ્દો અને સંગીત આપતું ગીત હવે આપણે સાંભળીશું. લતા મંગેશકર અને કિશોર કુમારના સ્વરમાં આંધી ફિલ્મનો, સંગીતકાર આર ડી બર્મન અને ગીતકાર ગુલઝાર.

ખબર નહોતી, કોઈ ગણતરી નહોતી, માત્ર નિરાંત હતી, હૂંફ હતી અને પોતાના લોકોનો સાથ હતો. કદાચ એ દિવસો હવે પાછા નહીં આવે, પરંતુ તેમની મીઠી યાદો આજે પણ દિલના કોઈ ખૂણામાં જીવંત છે. આવી જ એક મીઠી યાદ અને અધૂરા અહેસાસને સ્વર આપતું ગુલઝાર સાહેબનું આ ગીત માસૂમ ફિલ્મનું હવે આપ સાંભળશો ભૂપેન્દરના સ્વરમાં. સંગીતકાર મદન મોહન અને ગીતકાર ગુલઝાર.

મિત્રો, સમય આગળ વધી જાય છે, પરંતુ કેટલીક ઋતુઓ, કેટલાક લોકો અને કેટલીક ક્ષણો દિલમાં જ રહી જાય છે. જીવનની દોડધામ વચ્ચે અચાનક મન પાછું વળી જાય છે એ દિવસો તરફ જ્યારે કોઈ ઉતાવળ

ભૂપિન્દરના સ્વરમાં ગવાયેલા અંતિમ ગીત સાથે આજનો થીમ આધારિત ગીતોનો કાર્યક્રમ દિલસે અહીં સમાપ્ત કરવાની જાનકીને રજા આપશો. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ તરન્નુમ. આપ સૌ શ્રોતા મિત્રોનું આ કાર્યક્રમમાં ખૂબ ખૂબ સ્વાગત છે. જૂના ગીતોની સુગંધ જ કંઈક અલગ હોય છે મિત્રો, જે આપણને સીધી વીતેલા દિવસોની યાદોમાં લઈ જાય છે. તો ચાલો આજની આ સફરની શરૂઆત કરીએ મોહમ્મદ રફી અને લતા મંગેશકરના સ્વરમાં ગવાયેલા ગીત સાથે, કે જે ફિલ્મનું છે તાજમહેલ. સંગીતકાર છે રોશન અને ગીતકાર સાહિલ લુધિયાનવી.

કાર્યક્રમમાં હવે સાંભળીએ મોહમ્મદ રફી અને આશા ભોંસલેના યુગલ સ્વરમાં કાશ્મીર કી કલી ફિલ્મનું આ ગીત. સંગીતકાર ઓપી નૈયર અને ગીતકાર એસ એચ બિહારી.

કાર્યક્રમમાં હવે સાંભળે મોહમ્મદ રફીના સ્વરમાં પ્યાર હી પ્યાર ફિલ્મનું આ ગીત. સંગીતકાર શંકર જયકિશન અને ગીતકાર હસરત જયપુરી.

શમશાદ બેગમના સ્વરમાં ગવાયેલા અંતિમ ગીત સાથે આજનો તરન્નુમ કાર્યક્રમ અહીં સમાપ્ત કરવાની જાનકીને રજા આપશો. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આપ છો 96.7 FM પર વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્રની સાથે. બરાબર 12 વાગે આપ સાંભળશો મુખ્ય સમાચાર.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓર્બિટલ રોકેટ વિક્રમ 1ના પરીક્ષણ માટે સ્કાયરૂટ એરોસ્પેસની સમગ્ર ટીમને શુભકામના પાઠવી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળની મુલાકાતે ભારત બાંગ્લાદેશ સરહદની મુલાકાત લેશે. સોમવારથી શરૂ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્ર પહેલા આવતીકાલે સર્વપક્ષીય બેઠક બોલાવાઈ. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર એજન્સીએ પીઓકેમાં ચાલી રહેલી અશાંતિ પર ચિંતા વ્યક્ત કરી પ્રદર્શનકારીઓના મોત અંગે તપાસની માંગ કરી. પનામાના વિદેશમંત્રી ઝાવિયર માર્ટિનેઝ 5 દિવસની મુલાકાતે આવતીકાલે ભારત આવશે. જમ્મુથી આજે 3,632 અમરનાથ યાત્રાળુઓનો વધુ એક જથ્થો દક્ષિણ કાશ્મીર હિમાલયમાં આવેલા ગુફા મંદિરના 2 બેઝ કેમ્પ માટે રવાના થયો. મધ્યપ્રદેશના રેવા જિલ્લામાં પોલીસે આશરે 2,300 કિલોગ્રામ માદક પદાર્થ જપ્ત કર્યો. 2 આંતરરાજ્ય દાણચોરોની ધરપકડ કરવામાં આવી. અમદાવાદના ગાંધીનગર સરખેજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વૈષ્ણવદેવી સર્કલથી ઇન્દ્રોડા સર્કલ સુધી 6 મહિના માટે ભારે વાહનો બંધ. 15 જાન્યુઆરી 2027 સુધીનો વૈકલ્પિક ડાયવર્ઝન રૂટ જાહેર. નર્મદા કેનાલ પાસે 4 લેન રોડની કામગીરી. જામનગરમાં 15 દિવસમાં સીસીટીવી કેમેરાની મદદથી 1,722 ઈ ચલણ ઇસ્યુ થયા. મોબાઈલ પર વાત કરતા વાહન ચાલકોના સૌથી વધુ 725 કેસ નોંધાયા. જૂનાગઢના ગિરનાર પર્વત પર તાજેતરમાં સિંહે કરેલ હુમલામાં બાળકના મૃત્યુની ઘટનાને ધ્યાનમાં રાખીને વન વિભાગે આજથી ગિરનાર પર યાત્રિકોની અવરજવર માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી. સુરત શહેરના 6 તાલુકામાં અત્યાર સુધી 88,000થી વધુ અસરગ્રસ્તોને 19 કરોડથી વધુની સહાય ચૂકવાઈ. ભાવનગરમાં અઠવાડિયાના વિરામ બાદ ગઈકાલથી ફરી વરસાદી માહોલ બંધાયો. બેડમિન્ટનમાં ભારતીય શટલર અને 2 વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુએ ટોક્યોમાં જાપાન ઓપનની મહિલા સિંગલ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો. હોકી ઇન્ડિયા આજથી દેશભરમાં કોચિંગ અને રેફરી શિક્ષણ કાર્યશાળા શરૂ કરશે. ફિફા વર્લ્ડ કપમાં ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ આજે રાત્રે મિયામી સ્ટેડિયમ ખાતે 3જા સ્થાન માટે પ્લેઓફ મેચમાં એકબીજા સામે ટકરાશે. અને જૂનાગઢમાં સુબ્રટો કપ ફૂટબોલ સ્પર્ધા 2026નો આરંભ. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે આજે દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોનું વિવરણ. થોડી ક્ષણો બાદ બરાબર 12:05 આપ સાંભળશો મુંબઈથી પ્રસારિત કાર્યક્રમ યાદો કી મહેફિલ. બપોરે 1 સુરીલા સફર, 2 ત્રિવેણી, 2:35 ગુજરાતી સુગમ સંગીત અમારા અમદાવાદ કેન્દ્ર પરથી આપ સાંભળી શકશો. બપોરે 3 આપ સાંભળશો મન ચાહે ગીત, 3:30 નાટ્ય તરંગ ડ્રામા, 4 પિટારા અને સાંજે 5 કાર્યક્રમ સરગમ, 5:30 ગુજરાતી ફિલ્મી અને બિનફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુરીલી સાંજ, 6 હિન્દી રેટ્રો ગીતોનો કાર્યક્રમ

સુરીલા સફર. સાંજે 7 વાગે અમારા મુંબઈ કેન્દ્ર પરથી પ્રસારિત થશે કાર્યક્રમ જયમાલા, જે વિશેષ અમારા ફોજી ભાઈઓ માટે પ્રસ્તુત કરવામાં આવે છે.

0: રાત્રે 8 વાગે રેડિયો નાટક હવા મહેલ, 8 વાગે અને 15 મિનિટે નવા ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, 9 વાગે કાર્યક્રમ આપકે લીએ, 9 વાગે અને 30 મિનિટે ફિલ્મ સંગીત, રાત્રે 10 વાગે છાયા ગીત અને રાત્રે 10 વાગે અને 30 મિનિટે આપ સાંભળશો ઢલતી જાય રાત. તો આ હતું આજે દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોનું વિવરણ. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. કાર્યક્રમ યાદો કી મહેફિલ આપ સાંભળશો બસ થોડી ક્ષણોમાં.
1: એક પ્રકાર થી પીએમ જય અબ ગરીબો કી જય બન ગઈ હૈ.

0: આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1-4-5-5-5 પર કોલ કરો.
1: બદલો બદલો આદત બદલો.
2: મશીનમાં કપડાં નાખતા પહેલા ચેક નોતા કર્યા શું?
1: બદલો બદલો આદત બદલો.
3: હવે નજીકની બેંકમાં જઈ ફાટેલી જૂની નોટ્સ બદલાવો. જો બેંક ના પાડે તો RBI ની ઓમ્બુડ્સમેનને ફરિયાદ કરો. RBI કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.

આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. બરાબર 1:20 આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર અને ત્યારબાદ કાર્યક્રમ સુરીલા.

આકાશવાણી સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારતનું પ્રથમ ખાનગી કંપની દ્વારા વિકસિત ઓર્બિટલ રોકેટ વિક્રમ 1 સફળતાપૂર્વક ભ્રમણકક્ષામાં પહોંચ્યું. ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળમાં BSFની 18મી બટાલિયન બોર્ડર આઉટપોસ્ટની મુલાકાત લેશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે આતંકવાદ સામે ભારતની કડક નીતિ ફક્ત એક

0: આકાશવાણી સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારતનું પ્રથમ ખાનગી કંપની દ્વારા વિકસિત ઓર્બિટલ રોકેટ વિક્રમ 1 સફળતાપૂર્વક ભ્રમણકક્ષામાં પહોંચ્યું. ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળમાં BSFની 18મી બટાલિયન બોર્ડર આઉટપોસ્ટની મુલાકાત લેશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે આતંકવાદ સામે ભારતની કડક નીતિ ફક્ત એક નિવેદન નથી, પરંતુ ભારત આ વલણ પર મક્કમ. સોમવારથી શરૂ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્ર પહેલા સરકારે આવતીકાલે સર્વપક્ષીય બેઠક બોલાવી અને PV સિંધુએ જાપાન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની મહિલા સિંગલ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો. સમાચાર વિગતવાર. મિશન આગમન હેઠળ ભારતનું પ્રથમ ખાનગી રીતે વિકસિત ઓર્બિટલ રોકેટ વિક્રમ 1 તેના અંતિમ બર્ન પૂર્ણ કર્યા પછી અને 450 કિલોમીટર ભ્રમણકક્ષામાં પેલોડ્સ ઇન્જેક્ટ કર્યા પછી સફળતાપૂર્વક ભ્રમણકક્ષામાં પહોંચી ગયું છે.
1: And we have lift off of Vikram 1, India's first private orbital launch
2: lift
1: vehicle.
2: Off, normal.
1: Vikram 1 ne apni udan bhari pratham charan ka prajwalan.
0: આ પ્રક્ષેપણ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી થયું હતું. આ સીમાચિહ્નરૂપ સાથે ભારત ખાનગી ઓર્બિટલ લોન્ચ ક્ષમતા પ્રાપ્ત કરનાર વિશ્વનો ત્રીજો દેશ બન્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્કાયરૂટ એરોસ્પેસને આ સિદ્ધિ બદલ અભિનંદન આપ્યા અને આ ઐતિહાસિક અવકાશ સિદ્ધિની પ્રશંસા કરી. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જીતેન્દ્રસિંહે પણ સફળતા બદલ અભિનંદન આપ્યા. વિક્રમ 1 એ ભારતનું પ્રથમ ખાનગી રીતે વિકસિત ઓર્બિટલ લોન્ચ વ્હીકલ છે, જે હૈદરાબાદ સ્થિત એરોસ્પેસ સ્ટાર્ટઅપ સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા ડિઝાઇન અને બનાવવામાં આવ્યું છે. તેનું સફળ ભ્રમણકક્ષા મિશન ભારતના ખાનગી અવકાશ ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, જે અવકાશ ક્ષેત્રના સુધારાઓ પછી ખાનગી ઉદ્યોગની વધતી ભૂમિકાને પ્રતિબિંબિત કરે છે અને તેણે બિનસરકારી કંપનીઓ માટે પ્રક્ષેપણ પ્રવૃત્તિઓ ખોલી છે. ઉલ્લેખનીય છે કે આ રોકેટનું નામ ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા ડોક્ટર વિક્રમ સારાભાઈના સન્માનમાં રાખવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પશ્ચિમ બંગાળમાં ભારત બાંગ્લાદેશ સીમા પર સરહદ સુરક્ષા દળની 18મી બટાલિયનની ઝુમાંગછા બોર્ડર આઉટપોસ્ટની મુલાકાત લેશે. તેઓ સરહદ સુરક્ષા દળના કર્મચારીઓ સાથે વાતચીત કરશે, પ્રહરી સંમેલનને સંબોધિત કરશે અને વૃક્ષારોપણ સમારોહમાં ભાગ લેશે. આ મુલાકાત દરમિયાન તેઓ સરહદ સુરક્ષા દળને લગતા અનેક વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે. શ્રી શાહ 3 દિવસની મુલાકાત માટે ગઈકાલે રાત્રે સિલિગુડીના બાગડોગરા એરપોર્ટ પર પહોંચ્યા હતા. આજે તેઓ સિલિગુડીમાં સરહદ વ્યવસ્થાપન અને સુરક્ષા વ્યવસ્થા અંગે સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે. તેઓ રાજ્યમાં 3 નવા ફોજદારી કાયદાના અમલીકરણ, જન્મ અને મૃત્યુ નોંધણી સંબંધિત બાબતોની પણ સમીક્ષા કરશે. તેઓ સાંજે કોલકાતા જવા રવાના થશે. આવતીકાલે શ્રી શાહ પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરશે. તેઓ કોલકાતામાં રાષ્ટ્રીય પુસ્તકાલયમાં નવનિર્મિત શબ્દ સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરશે અને અમૂલ બંગાળ ડેરીના નવા દહીં ઉત્પાદન પ્લાન્ટનો શિલાન્યાસ કરશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે આતંકવાદ સામે ભારતની કડક નીતિ ફક્ત એક નિવેદન નથી, પરંતુ ભારત આ વલણ પર મક્કમ છે. આજે નવી દિલ્હીમાં ફોર્સિસ ફર્સ્ટ કોન્કલેવમાં બોલતા શ્રી સિંહે જણાવ્યું કે છેલ્લા 12 વર્ષોમાં નરેન્દ્ર મોદી સરકારે ભારતની સંરક્ષણ પ્રણાલીને મજબૂત બનાવવાને ટોચની પ્રાથમિકતા બનાવી છે.
3: आतंकवाद के खिलाफ भी हमारी गवर्नमेंट ने पूरी दुनिया के सामने अपने बदले हुए नजरिए को स्पष्ट किया है. आतंकवाद के विरुद्ध जीरो टॉलरेंस हमारे लिए केवल एक स्टेटमेंट नहीं है, बल्कि लाइन ऑफ एक्शन है. आतंकवाद के खिलाफ हम दरवाजे पर नहीं बल्कि घर में घुसकर मारेंगे. ऑपरेशन सिंदूर के दौरान सारी दुनिया ने यह देख भी लिया. हमारी सेनाओं का पराक्रम तो हमेशा ही अद्भुत रहा है.
0: શ્રી સિંહે કહ્યું કે સરકારે દેશની સંરક્ષણ જરૂરિયાતોને પહોંચી વળવા માટે આયાત પર નિર્ભરતા ઘટાડવાનો પણ સંકલ્પ કર્યો છે. તેમણે ઉમેર્યું કે સરકાર આ વર્ષે નવી સંરક્ષણ સંપાદન પ્રક્રિયા અમલમાં મૂકશે, જે દેશમાં સંરક્ષણ ઉત્પાદનને નવી ગતિ અને શક્તિ આપશે. શ્રી સિંહે જણાવ્યું કે દેશનું સંરક્ષણ ઉત્પાદન આશરે 1,78,000 કરોડ રૂપિયાના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. સરકારે આ વર્ષે સંરક્ષણ ઉત્પાદનમાં 2,00,000 કરોડના આંકને પાર કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. સોમવારથી શરૂ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્ર પહેલા સરકારે આવતીકાલે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ બેઠકમાં સરકાર તમામ રાજકીય પક્ષોને સંસદના બંને ગૃહોની સુચારુ કામગીરી સુનિશ્ચિત કરવા માટે સહયોગ માટે અપીલ કરશે. સંસદનું ચોમાસુ સત્ર સોમવાર 20 જુલાઈથી શરૂ થશે અને 13 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે, જે દરમિયાન ઘણા મહત્વપૂર્ણ વિધેયકો પર ચર્ચા અને પસાર થવાની અપેક્ષા છે.

આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને મારા એક્સ હેન્ડલ AIR_ABIDને ફોલો કરશો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલથી મોલ્ડોવા, ઉત્તર મેસેડોનિયા અને રોમાનિયાની સત્તાવાર મુલાકાતે રવાના થશે. આ મુલાકાત 25 જુલાઈ સુધી ચાલશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે કોઈ ભારતીય રાષ્ટ્રપતિ દ્વારા મોલ્ડોવા અને ઉત્તર મેસેડોનિયાની આ પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હશે. વધુમાં 3 દાયકાથી વધુ સમયમાં કોઈ ભારતીય રાષ્ટ્રપતિ દ્વારા રોમાનિયાની આ પ્રથમ મુલાકાત હશે. છેલ્લે ભારતીય રાષ્ટ્રપતિએ 1994માં રોમાનિયાની મુલાકાત લીધી હતી. મધ્યપ્રદેશના રીવા જિલ્લામાં પોલીસે નશીલા પદાર્થની હેરાફેરી સામે કાર્યવાહી કરતા આશરે 2300 કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો. મઉગંજ પોલીસે મકાઈની બોરીમાંથી છુપાવીને લઈ જવામાં આવતો ગાંજો જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં 2 આંતરરાજ્ય દાણચોરોની ધરપકડ કરવામાં આવી. પોલીસે આશરે 4,25,00,000ની કિંમતનો નશીલો પદાર્થ જપ્ત કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓ ગાંજાને પ્રયાગરાજ લઈ જવાની યોજના બનાવી રહ્યા હતા. તેમની સામે NDPS કાયદા હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ આરોપીઓની દાણચોરી નેટવર્કમાં સામેલ અન્ય વ્યક્તિઓ વિશે પૂછપરછ કરી રહી છે. આ કાર્યવાહી રાજ્ય સરકારના નશાથી અંતર જરૂરી છે ના બીજા તબક્કા અભિયાન હેઠળ ચલાવવામાં આવી રહેલા ખાસ અભિયાનનો એક ભાગ છે. પીવી સિંધુએ ટોક્યોમાં રમાઈ રહેલી જાપાન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની મહિલા સિંગલ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. સેમીફાઇનલમાં સિંધુએ વિશ્વની 4થી ક્રમાંકિત ચીનની ચેન યુ ફેઈ સામે પહેલો સેટ 21-19 જીત્યો હતો. બીજા સેટમાં ચેન યુ ફેઈએ ઈજાને કારણે મેચમાંથી ખસી જવાનો નિર્ણય લીધો હતો. જાપાન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચીને પીવી સિંધુ વિશ્વની 9મી ક્રમાંકિત ખેલાડી બની ગઈ છે. 31 વર્ષીય સિંધુએ વર્ષ 2026ની શરૂઆત વિશ્વ રેન્કિંગમાં 18મા ક્રમે કરી હતી. પીવી સિંધુ આવતીકાલે જાપાન ઓપનની મહિલા સિંગલ્સની ફાઇનલમાં જાપાનની અકાને યામાગુચીનો સામનો કરશે. મેક્સિકોના દક્ષિણ કિનારે ગઈકાલે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપનો આંચકો અનુભવાયો. મેક્સિકન રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શાઇનબામે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે ભૂકંપને કારણે કોઈ નુકસાન થયું નથી. તેમણે ઉમેર્યું કે સલામતીના પગલાં લેવામાં આવ્યા છે અને સુનામીના જોખમને કારણે લોકોને દરિયા કિનારાની નજીક ન જવાની સલાહ આપવામાં આવી છે. તેમણે લોકોને સરકાર દ્વારા ચાલી રહેલા નિરીક્ષણો વચ્ચે નાગરિક સુરક્ષા ભલામણોનું પાલન કરવા વિનંતી કરી છે. ચીનના દક્ષિણ પશ્ચિમી શહેર ચોંગકિંગમાં ગઈકાલે ભૂસ્ખલનમાં 8 લોકોના મોત અને 34 અન્ય લોકો ગુમ થયા છે. મીડિયા અહેવાલો અનુસાર બચાવ ટીમોએ કાટમાળમાંથી 10 લોકોને બહાર કાઢ્યા છે, જેમાંથી 2 ગંભીર રીતે ઘાયલ છે. રાજ્ય પ્રસારણ કરતા ચાઇના સેન્ટ્રલ ટેલિવિઝનના અહેવાલ મુજબ ચોંગકિંગના પેંગશુઈ કાઉન્ટીમાં ભૂસ્ખલનમાં 10થી વધુ રહેણાંક ઇમારતો દટાઈ ગઈ છે. અધિકારીઓએ જણાવ્યું કે વુજિયાંગ નદીના એક ભાગ પાસે ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું હતું. બચાવ અને રાહત કામગીરી માટે સ્થળ પર 800થી વધુ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકને જરૂરી તબીબી દેખરેખ માટે સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. દિલ્હીના નાયબ પોલીસ કમિશનર સચિન શર્માએ જણાવ્યું હતું કે દિલ્હી વડી અદાલતના આદેશ બાદ શ્રી વાંગચુકને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અદાલતે વાંગચુકની ગંભીર સ્થિતિને ધ્યાનમાં લેતા નિષ્ણાતોની સલાહ લીધા બાદ આ આદેશ જાહેર કર્યો હતો. શ્રી વાંગચુક છેલ્લા કેટલાક દિવસથી જંતર મંતર ખાતે ભૂખ હડતાળ પર હતા. દરમિયાન સફદરજંગ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ચારુ બાંબાએ જણાવ્યું કે સોનમ વાંગચુક સતત તબીબી દેખરેખ હેઠળ છે અને તેની સારવાર ચાલુ છે. તેમણે ઉમેર્યું કે વાંગચુક સંપૂર્ણપણે સભાન છે અને તેમના તમામ મહત્વપૂર્ણ પરિણામો સામાન્ય અને સ્થિર છે. ઝાંઝીબારના રાષ્ટ્રપતિ ડોક્ટર હુસેન અલી મિનવી આજે ભારતની 4 દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચશે. ગઈકાલે તેમણે ચેન્નાઈમાં ભારતીય ટેકનોલોજી સંસ્થા IIT 63મા દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. આ પ્રસંગે બોલતા તેમણે કહ્યું કે IIT મદ્રાસના પ્રથમ આંતરરાષ્ટ્રીય કેમ્પસ IIT મદ્રાસ ઝાંઝીબારની સ્થાપના શૈક્ષણિક સિદ્ધિઓથી પણ વધારે મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે જ્ઞાનને કોઈ સીમા હોતી નથી અને શ્રેષ્ઠતાને ક્યારેય ભૌગોલિક સીમાઓ દ્વારા મર્યાદિત ન રાખવી જોઈએ. ઝાંઝીબારના રાષ્ટ્રપતિ આવતીકાલે નવી દિલ્હીમાં ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણન સાથે મુલાકાત કરશે અને ભારત તાંઝાનિયા સંબંધોના સમગ્ર ક્ષેત્રની સમીક્ષા કરશે અને ભવિષ્યમાં સહયોગ માટે નવા માર્ગો શોધશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારતનું પ્રથમ ખાનગી કંપની દ્વારા વિકસિત ઓર્બિટલ રોકેટ વિક્રમ 1 સફળતાપૂર્વક ભ્રમણકક્ષામાં પહોંચ્યું. ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળમાં BSFની 18મી બટાલિયન બોર્ડર આઉટપોસ્ટની મુલાકાત લેશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે આતંકવાદ સામે ભારતની કડક નીતિ ફક્ત એક નિવેદન નથી, પરંતુ ભારત આવરણ પર મક્કમ. સોમવારથી શરૂ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્ર પહેલા સરકારે આવતીકાલે

0: સર્વપક્ષીય બેઠક બોલાવી અને પીવી સિંધુએ જાપાન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની મહિલા સિંગલ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: એક પ્રકાર થી પીએમ જય અબ ગરીબો કી જય બન ગઈ હૈ.

0: આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1455555 પર કોલ કરો. આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: સપોર્ટ ક્યા હૈ ઇસકે અલાવા એક ઓર શ્રોતા જો લિખતી હૈ કે હમે ઇમોજી નહીં પસંદ હૈ ફિર ભી ભેજતે હૈ જલ્દી કે લિયે વૈસે લિખ કર સંદેશ ભેજના જ્યાદા પસંદ હૈ. એક શ્રોતા લિખતે હૈ કે હમારી પત્ની પઢી લિખી નહીં થી તો ઉનકી સહેલી હમારે કોલેજ કે પતે પર ખત ભેજતી થી ઓર હમારે ખત કો પઢકર ઉને સુનાતી થી. યે બાત 57-58 સાલ પહેલે કી હૈ. એક ઓર શ્રોતા હૈ જો લિખતી હૈ કે આપને યે જો પૂછા હૈ ઇમોજી કા તો ઇમોજી મુજે અચ્છી નહીં લગતી. યે ફીલિંગ બતા પાતે હૈ આજકલ કે બચ્ચોં કો બતા પાતે હૈ પર મુજે તો ઇમોજી સે કોઈ ફીલિંગ નહીં આતી. ये एक श्रोता की बात है. तो भाई बहुत सारे श्रोताओं ने इस तरह से अपने रिस्पॉन्सेज दिए हैं और इमोजी के बारे में अपनी बात कही है. देखिए ये जो कार्यक्रम है सुरीला सफ़र, इसके बहाने कितने सारे श्रोताओं के ख्यालात हमें पता चले और लगातार जो कमेंट्स आ रहे हैं ना फेसबुक पर लगातार ऊपर स्क्रॉल होते रहते हैं. और इसी पल एक श्रोता ने ये लिखा है कि कम ही हमें इमोजी की भाषा समझ में आती है. ना समझी से खुशी की जगह गुस्से वाली इमोजी भेजने से बहुत सारे मित्र हमसे नाराज भी हो गए हैं. एक और श्रोता लिखते हैं कि कागज़ पर लिखी चिट्ठी तकिए के नीचे रखकर सो सकते हैं, पर मोबाइल तकिए के नीचे रखकर कैसे सोएं. चिट्ठी हमें अपनी चिट्ठी में हम अपने जज्बात उड़ेल देते थे, चिट्ठी में उसका चेहरा देखते थे, जो बात पत्रों में है वो मोबाइल के मैसेजेस में कहाँ है. कितनी प्यारी बातें हमारे श्रोताओं ने लिखी हैं. अगर आपने अभी तक अपनी बात नहीं कही है, डिजिटल चिट्ठियाँ और फिजिकल चिट्ठियाँ यानी हाथ से लिखी हुई चिट्ठियाँ या व्हाट्सएप के जरिए भेजे गए संदेश, इन दोनों में से आप किसे प्रेफर करते हैं? और दूसरी बात, क्या इमोजी सचमुच में अपनी बात कहने का अच्छा जरिया है? ये दोनों बातें बताइएगा. अगले गाने की तरफ बढ़ रहे हैं.

0: આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1455 પર કોલ કરો. આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: એક પ્રકાર થી પીએમ જય અબ ગરીબો કી જય બન ગઈ.

0: આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડથી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1455 પર કોલ કરો.
1: કઈ બાર અર્થ કા અનર્થ કર દેતે હૈ. ઇસકે અલાવા એક શ્રોતા લિખતે હૈ કે વિવિધ ભારતી મેં વો હમેશા ચિઠ્ઠી લિખતે હૈ ઓર ઉનકી શિકાયત યે હૈ કે આજ તક ઉનકી ચિઠ્ઠી શામિલ નહીં હુઈ હૈ. એક શ્રોતાને બહોત હી નોસ્ટેલ્જિક કર દિયા. પહેલે ચિઠ્ઠિયાં એક તાર વાલે સ્ટેન્ડ મેં ઘોપ કર રખી જાતી થી. નીચે લકડી કા એક ગોલ સા ટુકડા રહેતા થા. સારી ચિઠ્ઠિયાં સુરક્ષિત રહેતી થી. આજ ભી હમારે પાસ 70 સાલ પુરાની ચિઠ્ઠિયાં સંગ્રહિત હૈ. 70 સાલ, ક્યા બાત હૈ. ઇસકે અલાવા એક ઓર શ્રોતા હૈ જો કહેતે કે ઇમોજી તો હમે શરૂ સે સમજ નહીં આયા ઓર કઈ બાર ગલત સલત ઇમોજી ભેજ જાતે હૈ. એક ઓર શ્રોતા હૈ જો લિખતે હૈ કે પત્ર કેવલ શબ્દો કા સમૂહ નહીં, દિલ કી ધડકન આત્મા કી પ્રતિધ્વનિ હૈ. જબ હમ કાગજ પર કલમ ચલાતે હૈ તો હમારી ઉંગલીઓ કે સાથ સાથ હમારી ભાવનાએં ભી બહેતી હૈ. પત્ર મેં ઠહેરાવ હોતા હૈ, ગહેરાઈ હોતી હૈ, જો પઢને વાલે કે દિલ કો સીધે છૂતી હૈ. ઓર દૂસરી ઓર ઇમોજી આજ કે દૌર કા શોર્ટકટ હૈ.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. રોકાણ માટે ગુજરાત દેશનું સૌથી વિશ્વસનીય સ્થળ બન્યું છે. નીતિ આયોગ દ્વારા જાહેર કરાયેલા દેશના પ્રથમ ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલીનેસ ઇન્ડેક્સ 2026માં ગુજરાતે 56.6ના સર્વોચ્ચ સ્કોર સાથે મોટા રાજ્યોની શ્રેણીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. 17 અગ્રણી રાજ્યોના મૂલ્યાંકનમાં ગુજરાત મહારાષ્ટ્ર અને તામિલનાડુને પાછળ રાખી અગ્રેસર રહ્યું છે. અહેવાલમાં જણાવાયું છે કે ગુજરાતની નીતિગત સ્થિરતા અને

0: રોકાણકારો માટે વ્યવસાયને અનુકૂળ વાતાવરણ એ રાજ્યની મુખ્ય વિશેષતાઓ છે. રાજ્યનું ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યુરો રોકાણકારોને સિંગલ વિન્ડો ક્લિયરન્સ સાથે એન્ડ ટુ એન્ડ સહાય પૂરી પાડે છે, જેના પરિણામે રોકાણની પ્રક્રિયા વધુ ઝડપી, પારદર્શક અને સરળ બની છે. ઉપરાંત ઉદ્યોગો માટેના વાંધા પ્રમાણપત્ર સમયસર અને વાજબી ખર્ચે મળી રહે તે માટે સુવ્યવસ્થિત અને પારદર્શક પ્રક્રિયા અમલમાં છે, જે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને પ્રોત્સાહન આપે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ગાંધીનગરના મહુન્દ્રા ગામમાં પહોંચ્યા, જ્યાં તેમણે પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ યુવા ખેડૂત અલ્પેશ પટેલના મોડેલ ફાર્મની મુલાકાત લીધી. તેમણે ગૌશાળામાં ગાયોના રખરખાવ અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની માહિતી પણ મેળવી. શ્રી પટેલે મહુન્દ્રાના ગ્રામજનો સાથે સંવાદ પણ કર્યો હતો. તેમણે જણાવ્યું કે આપણી ભવિષ્યની પેઢીને બચાવવા માટે પ્રાકૃતિક ખેતી જ સાચો વિકલ્પ છે. જમીનના ઘટતા જતા સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ દરેક નાગરિકને કુદરતી સંસાધનોના સંરક્ષણની જવાબદારી ઉપાડવા અનુરોધ કર્યો. વન વિભાગે આજથી ગિરનાર ઉપર યાત્રિકોની અવરજવર માટે નોંધણી પ્રક્રિયા શરૂ કરી છે અને ક્યુઆર કોડના માધ્યમથી યાત્રિકોએ ઇન એન્ડ આઉટ પ્રક્રિયા પૂર્ણ કરીને પોતાની યાત્રા કરવાની રહેશે. તાજેતરમાં જૂનાગઢના ગિરનાર પર્વતની સીડી પર એક સિંહે હુમલો કરતા 12 વર્ષના બાળકનું મૃત્યુ થયું હતું. આ બનાવને ગંભીરતાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો હતો. પ્રાંત અધિકારીના જણાવ્યા મુજબ આ નોંધણીની પ્રક્રિયા ગિરનારની સીડી અને રોપ વે બંને માધ્યમને લાગુ પડશે. બીજી તરફ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે ગિરનારની સીડી અને દાતારની સીડીને સાયલેન્ટ ઝોન તરીકે જાહેર કરતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે અને ધ્વનિ પ્રદૂષણ ન થાય તે માટે સૌ કોઈને અપીલ કરી છે. જામનગરમાં ચાંદીપુરા વાયરસના 2 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. શહેરના વોર્ડ નંબર 6માં રવિ પાર્ક અને ગણપતનગર વિસ્તારમાં 2 વર્ષનું બાળક અને 1 11 માસના બાળકમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણ જણાયા છે. અમારા પ્રતિનિધિ જગત રાવલ જણાવે છે કે બંને બાળકોને હાલ જામનગરની જીજી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક વિગતો અનુસાર બંને બાળકોની હાલત ગંભીર હોવાની માહિતી સામે આવી છે. મહેસાણા જિલ્લાના નુગર, ખેરાલુ, ખંડોશન અને ગુંજા ગામમાં હરિયાળી વધારવા અર્બન ફોરેસ્ટ મોડેલ હેઠળ 8000 રોપાનું વાવેતર કરાયું છે. નાગરિકોને હરવા ફરવા, શાળાના બાળકોના પ્રેરણા પ્રવાસ, યોગ તાલીમ શિબિર સહિતના કાર્યક્રમો માટે આ અર્બન ફોરેસ્ટના ઉપયોગ થઈ રહ્યો છે. જિલ્લા વન વિભાગ અધિકારી બિંદુબેન પટેલે જણાવ્યું કે અર્બન ફોરેસ્ટ મોડેલ હેઠળ પસંદ કરવામાં આવેલા સ્થળો પર પર્યાવરણને અનુકૂળ 1000 અને સ્થળની સુંદરતા વધારવા માટે અન્ય પ્રજાતિઓના 2000 રોપાનું વાવેતર કરાયું છે. રાજ્યના 36 તાલુકામાં આજે હળવા વરસાદના અહેવાલ છે. સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં વલસાડના ધરમપુર અને નાના પોંઢામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. ડાંગમાં પણ 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે, તો જામનગર શહેર અને ધ્રોલમાં વરસાદી ઝાપટા સાથે ગ્રામ્ય વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ થયો છે. દરમિયાન આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે, જેમાં સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. ચોમાસાની ઋતુમાં ડૂબી જવાની ઘટનાઓ બનતી હોય છે, ત્યારે અરવલ્લી જિલ્લાની મોડાસા નગરપાલિકાના ફાયર વિભાગ માજુમ ડેમ ખાતે મોક ડ્રીલ યોજવામાં આવી, જેમાં એક વ્યક્તિના ડૂબી જવાનો કોલ મળતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી છે અને આધુનિક ટેકનોલોજીની મદદથી કેવી રીતે ડૂબેલી વ્યક્તિને બહાર કાઢી શકાય તેની સમજ આપવામાં આવી હોવાનું ફાયર અધિકારી હેમરાજસિંહ વાઘેલાએ જણાવ્યું હતું.
1: આજરોજ ડિઝાસ્ટર કંટ્રોલથી કોલ આવતા એક ભાઈ ડેમની અંદર, માજુમ ડેમની અંદર પગ લપસતા ડૂબી ગયેલ છે. જેનો કોલ મળતા મોડાસા નગરપાલિકા ફાયર વિભાગની ટીમ, અમારા લીડિંગ ફાયરમેન દિલભાઈ પારકી સાથે સ્થળ ઉપર તાત્કાલિક પહોંચ્યા હતા. ત્યાં સ્થળ પર પહોંચી અને એને બહાર કાઢી સફળતાપૂર્વક રેસ્ક્યુ કરેલું હતું. ત્યારબાદ ત્યાં જતા એટલું માલુમ પડેલું હતું કે આ એક ડિઝાસ્ટર કંટ્રોલ રૂમથી અને તંત્ર દ્વારા એક મોક ડ્રીલનું આયોજન કરેલું હતું.
0: સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વસતા સિંહ, નીલગાય અને જંગલી ભૂંડનો શિકાર કરી ખેડૂતોના ખરા મિત્રો બન્યા. તાજેતરમાં પ્રકાશિત થયેલા આંતરરાષ્ટ્રીય પીયર રિવ્યુડ જર્નલ કન્ઝર્વેશન સંશોધનમાં જાણવા મળ્યું કે દરિયાકાંઠાના સિંહો દ્વારા થતા કુલ શિકારમાંથી લગભગ 70% હિસ્સો વન્યજીવોના શિકારનો છે. આ સંશોધનમાં જાણવા મળ્યું છે કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વસવાટ કરતા 100 જેટલા સિંહ, નીલગાય અને જંગલી ભૂંડનો શિકાર કરીને અહીંના ખેડૂતોને ફાયદો કરાવે છે. નીલગાય અને ભૂંડોની વસ્તી પર કુદરતી રીતે નિયંત્રણ રાખીને સિંહો ખેતીના પાકનું નુકસાન ઘટાડે છે અને ખેડૂતોને મદદરૂપ થાય છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ @news_abadને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે કાર્યક્રમ ગુજરાતી ગીત. કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ ગની દહીંવાલાની આ રચના.

0: આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
0: આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: હર રોજ રાત 10 બજે સુનીએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

0: આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે. આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: આજના ગુજરાતી ગીત કાર્યક્રમનું અંતિમ ગીત વિનોદ જોશીની આ રચના ડોક્ટર ફાલ્ગુની ડોક્ટરના સ્વરમાં.

ડૉક્ટર ફાલ્ગુની ડૉક્ટરના સ્વરમાં ગવાયેલા અંતિમ ગીત સાથે આજનો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરવાની જાનકીને રજા આપશો. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

અકેલે હમ અકેલે તુમ, આવો સાંભળીએ આ ફિલ્મનું ગીત કુમાર સાનુ અલકા યાજ્ઞિકના સ્વરમાં, મજરૂહ સુલતાનપુરીના બોલ અન્નુ મલિકની ધૂન.

કરણ અર્જુન ફિલ્મનું ગીત પ્રસ્તુત છે કુમાર સાનુ, અલગા યાજ્ઞિક તથા સાથીદારોના સ્વરમાં, રાજેશ રોશનનું સંગીત, ઇન્દિવરના ગીત.

અલકા યાજ્ઞિક, ઉદિત નારાયણના સ્વરમાં હવે પછીનું ગીત રાજા ફિલ્મનું, સમીરના બોલ નદીમ શ્રવણની ધૂન.

મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા બોમ્બે ફિલ્મનું ગીત ચિત્રા તથા સાથીદારોના સ્વરમાં. ગીતકાર મહેબૂબ, સંગીતકાર એ આર રહેમાન. આ સાથે આજનો સરગમ કાર્યક્રમ સમાપ્ત થયો. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સમય થયો છે કાર્યક્રમ સુરીલી સાંજનો. મિત્રો, આ કાર્યક્રમમાં અમે આપને સંભળાવીએ છીએ ગુજરાતી ગીતો. આજે સાંભળશો કેટલાક સુગમ ગુજરાતી ગીતો. આરંભ કરીએ પ્રાચી શાહના સ્વરમાં ગવાયેલ આ રચનાથી.

આ ગીત સાથે આજનો સુરીલી સાંજ કાર્યક્રમ સમાપ્ત થયો. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 96.7 FM પર આપ છો અમદાવાદ વિવિધ ભારતીને સંગ. પ્રસ્તુત છે કાર્યક્રમ સુરીલા સફર. મિત્રો, આજે ગાયિકા મુબારક બેગમ તથા પહેલા સુપરસ્ટાર રાજેશ ખન્નાની મૃત્યુતિથિ છે. તેઓને આજના કાર્યક્રમમાં શ્રદ્ધાસુમન અર્પણ કરીશું તથા ગાયિકા આરતી મુખર્જીની જન્મતિથિ છે, તેમને વિવિધ ભારતી પરિવાર તરફથી શુભેચ્છાઓ. આજના કાર્યક્રમ તેઓને સમર્પિત. આરંભ કરીએ મુબારક બેગમના સ્વરમાં ગવાયેલ ગીતોથી. આરંભ કરીએ હમારી યાદ આએગી ફિલ્મના આ કાળજયી ગીતથી, જે ગીતે મુબારક બેગમને એક ઓળખાણ આપી હતી. ગીતકાર કેદાર શર્મા, સંગીતકાર સ્નેહલ ભાટકર.

0: કાર્યક્રમ સુરીલા સફર આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી.
1: એક વિઝન જે વૈશ્વિક અર્થતંત્રમાં ગુજરાતને નેતૃત્વ અપાવે છે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત એટ 2047 ના સંકલ્પને સાકાર કરતું આધુનિક વિશ્વનું પ્રવેશ દ્વાર એટલે ગિફ્ટ સિટી. આ વૈશ્વિક હબને રોકેટ ગતિ આપવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લીધી ગિફ્ટ સિટીની મુલાકાત. અહીંયા નિર્માણાધીન કમર્શિયલ તથા માળખાકીય વિકાસ પ્રોજેક્ટ્સના પ્રગતિ કાર્યની થઈ સમીક્ષા. એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં રજૂ થઈ ભવિષ્યની બ્લુપ્રિન્ટ સ્ટ્રેટેજિક રોડમેપ 2030, જેમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ બિઝનેસ ગ્રોથ અને ગ્લોબલ કનેક્ટિવિટી જાળવી રાખવા પર સૂચન કર્યું. વૈશ્વિક સ્તરે અગ્રેસર ગુજરાતના સંકલ્પ સાથે ગિફ્ટ સિટી બની રહ્યું છે નવા ભારતના આર્થિક ઉત્થાનનું પ્રતીક. ગિફ્ટ સિટી વૈશ્વિક રોકાણનું કેન્દ્ર સ્થાન.
0: અને મિત્રો, હવે સાંભળીએ હિન્દી ફિલ્મોના પ્રથમ સુપરસ્ટારનું બિરુદ પામેલા રાજેશ ખન્નાની ફિલ્મોના કેટલાક ગીતો. તેમની પ્રથમ ફિલ્મ રાજનું આ ગીત

મિત્રો, આનંદ ફિલ્મમાં કેન્સર પીડિત આનંદનું પાત્ર તેમણે અમર બનાવી દીધું હતું. લોકોના મનમાં આજે પણ આનંદ એટલે રાજેશ ખન્ના એ વાત મગજમાં છે. આવો સાંભળીએ આનંદ ફિલ્મનું આ ગીત મન્હાડેના સ્વરમાં, યોગેશના બોલ, સલીલ ચૌધરીની ધૂન.

0: कभी तो हंसाए।
1: આવો સાંભળીએ મર્યાદા ફિલ્મનું આ યુગલગીત કિશોર કુમાર લતા મંગેશકરના સ્વરમાં, આનંદ બક્ષીના બોલ, કલ્યાણજી આનંદજીની ધૂન.
2: અરે ચુપકે સે દિલ દે દે,
3: નહીં તે
2: નહીં તે.

0: કાર્યક્રમ સુરીલા સફર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. આપે સાંભળ્યા રાજેશ ખન્ના પર પિક્ચરાઇઝ કરેલા કેટલાક ગીતો. કાર્યક્રમ આગળ વધારીએ આ સૂચના પછી.
1: હર રોજ રાત 10 બજે સુનીએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ. હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
0: અને મિત્રો, આજે બંગાળી ગાયિકા જેણે હિન્દીમાં પણ સરસ ગીતો ગાયા છે, આરતી મુખર્જી, જેની જન્મદિવસ છે. આવો સાંભળીએ એમના ગાયેલા કેટલાક ગીતો. આરંભ કરીએ તપસ્યા ફિલ્મના આ ગીત સાથે, જેમાં આરતી મુખર્જીનો સાથી સ્વર કિશોર કુમારનો. એમ જી હશમતના બોલ, રવિન્દ્ર જૈનની ધૂન.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિશા શ્રીમાળી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. અમદાવાદના રામોલમાં ફટાકડાની ફેક્ટરીમાં આગની ઘટના. પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આગામી સમયમાં દેશની 50% દરિયાઈ હેરફેર ગુજરાતના બંદરો પરથી થશે તેવી નેમ વ્યક્ત કરી. કચ્છના પશુપાલકોને રાહત દરે ઘાસચારો આપવાનો રાજ્ય સરકારનો નિર્ણય. ઘઉં અને ચોખાના જથ્થા પર વાજબી ભાવની દુકાનના સંચાલકોના કમિશનમાં વધારો. દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી. અને રાજ્યકક્ષાની કુશ્તી સ્પર્ધામાં મહેસાણાની વિદ્યાર્થીની આસ્થા ચૌધરીએ સુવર્ણચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં આગની ઘટનામાં ઓછામાં ઓછા 5 લોકોના મોત નિપજ્યા છે. રામુલ ગતરા રોડ પર મહેમૂદપુરા નજીક ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયા બાદ અચાનક આગ લાગી હતી. ઘટનાને પગલે નજીકના આરએએફ કેમ્પમાં ફરજ બજાવતા જવાનો અને ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો. સ્થળ પર કુલિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. વધુ વિગતો આપતા ઝોન 6ના ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું કે મણિનગર એલજી હોસ્પિટલ ખાતે 4 મૃતદેહ અને 5 ઇજાગ્રસ્તોને લાવવામાં આવ્યા છે.
1: અહીંયા ટ્રીટમેન્ટ માટે ઘણા બધા લોકોને ઇન્જર્ડ લોકોને લાવવામાં આવ્યા છે. એમાંથી 4 લોકોની મૃત્યુ થયેલ છે કે જે લોકોની ડેડ બોડી અત્યારે અહીંયા નીચે છે, એટલે એ લોકોની જે ફર્ધર પ્રોસિડિંગો એ કરવામાં આવી રહી છે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા. આ ઉપરાંત 5 વ્યક્તિ, એમાંથી એક મેલ છે જેનું નામ અઝર જાણવા મળ્યું છે અમને. આ ઉપરાંત એક બેન છે જેમના કોઈક તેમની સેફર સાઈડ છે, અને જે ટીમ છે એમના પરિવારજનો સાથે પણ અમે સંપર્ક કરવાની કોશિશ કરી રહ્યા છીએ.
0: ઘટના અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું હતું. શ્રી મોદીએ મૃતકોના પરિવારજનોને 2 લાખ અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાય જાહેર કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ શોક વ્યક્ત કરી મૃતકોના પરિવારજનોને 4 લાખ અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાય જાહેર કરી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આગામી સમયમાં દેશની 50% દરિયાઈ હેરફેર ગુજરાતના બંદરો પરથી થશે તેવી નેમ વ્યક્ત કરી. આજે સુરતમાં બિઝનેસ નેટવર્ક ઇન્ટરનેશનલ BNI 2 દિવસીય 10મા બિઝનેસ કોન્કલેવના ઉદઘાટન પ્રસંગે તેમણે કહ્યું, ગુજરાત ઉત્પાદન અને નિકાસમાં સમગ્ર દેશભરમાં આગળ છે. દેશનું 18% ઉત્પાદન ગુજરાતમાં થાય છે, જ્યારે ઉત્પાદન નિકાસમાં ગુજરાતનો ફાળો 33% છે.
2: દેશના જે કાર્ગો છે, જે પોર્ટ્સ પરથી મુવમેન્ટ થાય છે, એ 40% કાર્ગો એ આપણા ગુજરાતના પોર્ટ્સ પરથી મુવમેન્ટ થાય છે. અને આવનારા વર્ષોમાં જે પ્રકારે આપણે સ્ટ્રેટેજિકલી પોર્ટ્સ ડેવલપ કરવાનું કામગીરી કરી રહ્યા છે, 50% કાર્ગો એ ગુજરાતના પોર્ટ્સ પરથી મુવમેન્ટ થાય.

0: તે પ્રકારનું પ્લાનિંગ આપણી ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે।
1: રાજ્ય સરકારે કચ્છ જિલ્લાના પશુપાલકો માટે રાહત દરે ઘાસ વિતરણનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। આ નિર્ણય મુજબ એક ઘાસકાર્ડ ઉપર પશુદીઠ દૈનિક 4 કિલોગ્રામ સૂકો ઘાસચારો, 5 પશુઓની મર્યાદામાં 2 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ઘાસ રાહત દરે પશુપાલકોને અપાશે। જિલ્લામાં ચાલુ વર્ષ દરમિયાન નોંધપાત્ર વરસાદ થયો ન હોય, પશુપાલકોને મુશ્કેલી ન પડે તે હેતુથી રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે। જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ કહ્યું, જિલ્લામાં 28 લાખ કિલોગ્રામ ઘાસ ઉપલબ્ધ છે। કચ્છના નાના સીમાંત અને જરૂરિયાતમંદ પશુપાલકોને આ યોજનાનો લાભ મળશે। રાજ્યના વાજબી ભાવની દુકાનના સંચાલકોના કમિશનમાં વધારો કરાયો છે। સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર રાજ્ય સરકારે અંત્યોદય અન્ન યોજના અને પ્રાયોરિટી હાઉસહોલ્ડ કુટુંબોને વિતરણ કરાતા ઘઉં અને ચોખાના જથ્થા પર વાજબી ભાવની દુકાનના સંચાલકોને ચૂકવાતા કમિશનમાં 35 રૂપિયાનો વધારો કરવા મંજૂરી અપાઈ છે। ત્યારે હવે કમિશન 150 રૂપિયાથી વધીને 185 રૂપિયા થયું છે। આમ હવે સંચાલકોને પ્રતિ ક્વિન્ટલ 185 રૂપિયા કમિશન ચૂકવાશે, જેનાથી રાજ્યના 17,000થી વધુ વાજબી ભાવની દુકાનના સંચાલકોને સીધો લાભ મળશે। આ નિર્ણય અનુસાર વાજબી ભાવની દુકાનના સંચાલકોને 1 એપ્રિલ 2026થી આ કમિશનની ચૂકવણી કરવામાં આવશે। કેન્દ્રીય રાજ્યમંત્રી શાંતનુ ઠાકુરે આજે દીનદયાલ પોર્ટ ઓથોરિટી કંડલાની મુલાકાત લીધી। તેમણે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક પણ યોજી। આ બેઠકમાં શ્રી ઠાકુરે દીનદયાલ પોર્ટ ઓથોરિટીના કાર્યકારી પ્રદર્શન, માળખાગત સુવિધાઓના વિકાસ, ક્ષમતા વિસ્તરણ અને પર્યાવરણ અનુકૂળ પહેલોની સમીક્ષા કરી। આ સાથે નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન ભારતના તમામ મુખ્ય બંદરોમાં સૌથી ઝડપથી 50 MMT કાર્ગો સંચાલનનો સીમાચિહ્નરૂપ લક્ષ્યાંક હાંસલ કરવા બદલ ટીમ DPAને અભિનંદન પાઠવ્યા। અમરેલી જિલ્લાના કુંકાવાવ વડિયા પંથકના ખેડૂતો માટે રાજ્ય સરકારે 7 વીઘા જમીન ફાળવી છે। આ જમીન ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ બનાવવા માટે મંજૂર કરવામાં આવી છે। આ નિર્ણયથી કુંકાવાવ ખાતે હવે નવું માર્કેટિંગ યાર્ડ કાર્યરત થશે, જે ખેડૂતોને તેમની ઉપજના વેચાણ માટે વધુ સારી સુવિધા પૂરી પાડશે। આ તકે રાજ્ય ઉર્જામંત્રી કૌશિક વેકરિયાએ જણાવ્યું હતું કે આ નિર્ણયથી કુંકાવાવ વડિયા APMC આધુનિક સંકુલ વિકસાવવાનો માર્ગ મોકળો બનશે, તેમજ બજાર સમિતિ કાર્યરત થતાં ખેડૂતોને તેમની ઉપજના વેચાણ માટે સુવિધાજનક અને પારદર્શક બજાર વ્યવસ્થાનો લાભ મળશે। જૂનાગઢના ગિરનાર પર્વત પર આજથી યાત્રિકોની અવરજવર માટે નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। વન વિભાગના જણાવ્યા અનુસાર QR કોડના માધ્યમથી યાત્રિકોએ ઇન અને આઉટ પ્રક્રિયા પૂર્ણ કરીને પોતાની યાત્રા કરવાની રહેશે। તાજેતરમાં ગિરનારની સીડી પર સિંહે હુમલો કરતા થયેલા બાળકના મોત બાદ આ નિયમો બનાવવામાં આવ્યા છે। પ્રાંત અધિકારીના જણાવ્યા મુજબ આ નોંધણીની પ્રક્રિયા ગિરનારની સીડી અને રોપવે બંને માધ્યમને લાગુ પડશે। બીજી તરફ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે ગિરનારની સીડી અને દાતારની સીડીને સાયલન્ટ ઝોન જાહેર કરીને એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે અને ધ્વનિ પ્રદૂષણ ન થાય તે માટે સૌ કોઈને અપીલ કરી છે। આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ફોલો કરશો। કૃષિમંત્રી જીતુ વાઘાણીએ આજે ભાવનગરમાં 21 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિકાસકામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું। આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારના વિકાસલક્ષી અભિગમના પરિણામે શહેરમાં પાયાની સુવિધાઓ સતત વિસ્તરી રહી છે। આગામી તબક્કામાં શહેરમાં 80 કરોડના ખર્ચે RCC માર્ગોના નિર્માણનું આયોજન કરાયું છે। આ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી પુરવઠા અને ડ્રેનેજ લાઇન અપગ્રેડેશનના કાર્યો પણ હાથ ધરવામાં આવ્યા છે। આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પંચીરિયાએ આજે સુરતના કામરેજ ખાતે ઓરણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી। તેમણે કેન્દ્રમાં ઉપલબ્ધ દવાઓનું નિરીક્ષણ કર્યા બાદ કર્મચારીઓ સાથે સંવાદ કર્યો। આરોગ્ય કેન્દ્રમાં સ્વચ્છતા જોઈ તેમણે ખુશી પણ વ્યક્ત કરી।
2: આખું PHC સેન્ટર ક્લીન હતું, સ્વચ્છ હતું, તમામ પ્રકારની દવાઓ ઉપલબ્ધ હતી, TBના દર્દીઓને અન્ય બધી જ બાબતોમાં ખૂબ ચોકસાઈપૂર્વક કામ કરતા હતા, ત્યારે હું એમને અભિનંદન પાઠવું છું, મેં એમનું સન્માન કર્યું છે। આ સન્માન ગુજરાતના દરેક આરોગ્ય પરિવારના દરેક કર્મચારીનું સન્માન છે। ગુજરાતની PHC CHC સેન્ટરની હોસ્પિટલ નમો સ્વચ્છતા અભિયાન પછી ક્લીન થઈ ગઈ છે।
1: રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાએ આજે મોરબી મહાનગરપાલિકા ખાતે ચૂંટાયેલા કોર્પોરેટરો સાથે બેઠક યોજીને શહેરના વિવિધ વિકાસકામો અંગે ચર્ચા કરી હતી। આ બેઠકમાં તેમણે વોર્ડના પ્રશ્નો અને કામગીરી અંગે કોર્પોરેટરો સાથે વિસ્તૃત ચર્ચા કરી અને ચોમાસામાં પાણીના નિકાલ સહિતની કામગીરીની પણ સમીક્ષા કરી। આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે પાણી અને ભૂગર્ભ ગટરની કામગીરી ચાલી રહી છે, તેમજ અડધું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને બાકીનું કામ આગામી 6 માસમાં પૂર્ણ કરી દેવામાં આવશે।

0: 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની આજે જાહેરાત કરવામાં આવી છે, જેમાં શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ શ્રેણીમાં મારણની પસંદગી કરવામાં આવી છે. શ્રેષ્ઠ ફિલ્મ વિવેચકનો પુરસ્કાર સંજીવ શ્રીવાસ્તવને આપવામાં આવશે. નોન ફીચર ફિલ્મ શ્રેણીમાં શ્રેષ્ઠ દિગ્દર્શકનો પુરસ્કાર આનંદ એલ રાયને સ્ટેચ્યુ ઓફ યુનિટી અ સિમ્બોલ ઓફ યુનિટી માટે આપવામાં આવશે. શોર્ટ ફિલ્મમાં સર્વશ્રેષ્ઠ મરાઠીમાં હમસફર છે, જ્યારે નોન ફીચર ફિલ્મમાં સર્વશ્રેષ્ઠ સુમીરા રોય દ્વારા નિર્દેશિત ભાંગર છે. જામનગર શહેરમાં છેલ્લા 15 દિવસમાં પોલીસના નેત્રમ વિભાગના સીસીટીવી કેમેરાની મદદથી 1,722 ઈ ચલણ અપાયા છે, જેમાં મોબાઈલ પર વાત કરતા વાહનોના સૌથી વધુ 725 કેસ, રોંગ સાઈડમાં વાહન ચલાવવાના 196, 3 સવારીના 632, આરટીઓમાં માન્ય નંબર પ્લેટ વગર વાહન ચલાવવાના 149, સીટબેલ્ટ ન પહેરવાના 11 તથા અન્ય પ્રકારના 9 ગુનાઓનો સમાવેશ થાય છે. જામનગર પોલીસે નાગરિકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરી છે. દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. દરમિયાન માછીમારોને આજે દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું.
1: आने वाले 7 दिनों के लिए हम गुजरात स्टेट की बात करेंगे तो गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. और फिशरमैन वार्निंग की बात करेंगे तो आज के लिए फिशरमैन की वार्निंग है नॉर्थ गुजरात कोस्ट के लिए, जिसमें विंड की स्पीड होगी 45 से 55 और साथ में जो गस्टिंग विंड होगी वो 65 किलोमीटर/आवर के आसपास रहने का पूर्वानुमान है.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 જુલાઈના રોજ આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 136મી કડી હશે. નાગરિકો ટોલ ફ્રી નંબર 1800-1178-00 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે. તેઓ નરેન્દ્ર મોદી એપ અથવા માય જીઓવી ઓપન ફોરમ દ્વારા ઓનલાઈન પણ પોતાનો અભિપ્રાય મોકલી શકે છે. નાગરિકો 1922 પર મિસ્ડ કોલ પણ આપી શકે છે અને SMSમાં મળેલી લિંકને અનુસરીને સીધા પ્રધાનમંત્રીને પોતાના સૂચનો મોકલી શકે છે. આ કડી માટેના સૂચનો આ મહિનાની 24મી તારીખ સુધી મોકલી શકાશે. મહેસાણાની વિદ્યાર્થીનીએ રાજ્યકક્ષાની કુસ્તી સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યો છે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે વિસનગરની આદર્શ વિદ્યાલયમાં ધોરણ 11માં અભ્યાસ કરતી આસ્થા ચૌધરીએ નવસારીમાં યોજાયેલી રાજ્યકક્ષાની કુસ્તી સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરી આ સિદ્ધિ હાંસલ કરી છે. તેણે 17 વર્ષથી નીચેની વયજૂથમાં 52-56 કિલોગ્રામ વજનમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને સુવર્ણચંદ્રક જીતવામાં સફળતા મેળવી. આ સિદ્ધિને જોતા શાળા પરિવાર તરફથી તેનું અભિવાદન પણ કરાયું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વરસાદી પાણીના મહત્તમ સંગ્રહ માટે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી હેઠળ દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 8 તળાવોને પરસ્પર જોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અમદાવાદના મેયર હિતેશ બારોટ તથા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીના માર્ગદર્શન હેઠળ વરસાદી પાણીના મહત્તમ ઉપયોગ અને ભૂગર્ભ જળ સંરક્ષણ માટે અસરકારક પહેલ હાથ ધરાઈ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. અમદાવાદના રામોલમાં ફટાકડાની ફેક્ટરીમાં આગની ઘટના. પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આગામી સમયમાં દેશની 50% દરિયાઈ હેરફેર ગુજરાતના બંદરો પરથી થશે તેવી નેમ વ્યક્ત કરી. કચ્છના પશુપાલકોને રાહત દરે ઘાસચારો આપવાનો રાજ્ય સરકારનો નિર્ણય. ઘઉં અને ચોખાના જથ્થા પર વાજબી ભાવની દુકાનના સંચાલકોના કમિશનમાં વધારો. દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી. અને રાજ્યકક્ષાની કુસ્તી સ્પર્ધામાં મહેસાણાની વિદ્યાર્થીની આસ્થા ચૌધરીએ સુવર્ણચંદ્રક જીત્યો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: થોડી દેર મેં આપ સુનેંગે કાર્યક્રમ જય માલા કા શેષ ભાગ.
3: ઇસ કાર્યક્રમ કે પ્રાયોજક દેવ દર્શન ધૂપ અગરબત્તી ધૂપ સ્ટિક્સ કોન્સ એવમ હવન સામગ્રી.
4: देव दर्शन थू
5: सुबह जलाओ शाम जलाओ
4: देव दर्शन थू.

0: जयमाना कार्यक्रम का शेष भाग आपको सुनवाएंगे छोटे से अंतराल के बाद।
1: ITI માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે ITI ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
2: એક વિઝન જે વૈશ્વિક અર્થતંત્રમાં ગુજરાતને નેતૃત્વ અપાવે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત એટ 2047ના સંકલ્પને સાકાર કરતું આધુનિક વિશ્વનું પ્રવેશ દ્વાર એટલે ગિફ્ટ સિટી. આ વૈશ્વિક હબને રોકેટ ગતિ આપવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લીધી ગિફ્ટ સિટીની મુલાકાત. અહીંયા નિર્માણાધીન કમર્શિયલ તથા માળખાકીય વિકાસ પ્રોજેક્ટ્સના પ્રગતિ કાર્યની થઈ સમીક્ષા. એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં રજૂ થઈ ભવિષ્યની બ્લુપ્રિન્ટ સ્ટ્રેટેજિક રોડમેપ 2030, જેમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ બિઝનેસ ગ્રોથ અને ગ્લોબલ કનેક્ટિવિટી જાળવી રાખવા પર સૂચન કર્યું. વૈશ્વિક સ્તરે અગ્રેસર ગુજરાતના સંકલ્પ સાથે ગિફ્ટ સિટી બની રહ્યું છે નવા ભારતના આર્થિક ઉત્થાનનું પ્રતીક. ગિફ્ટ સિટી વૈશ્વિક રોકાણનું કેન્દ્ર સ્થાન.
0: आइए सुनते हैं इस कार्यक्रम का शेष भाग.
3: फौजी भाइयों, दिलीप साहब, मेरे मतलब दिलीप कुमार साहब, जितना फिल्म देखने वालों के चहेते हैं उतना ही फिल्म बनाने वाले और काम करने वालों के भी चहेते हैं. और दिलीप साहब ऐसे इंसान हैं जो उनको कोई ये नहीं कह सकता कि मैं इनको नहीं पसंद करता हूँ. और वैसे ही दिलीप कुमार साहब के मैं बचपन से मैं बहुत ज़्यादा फ़ैन हूँ और मुझे वो बहुत अच्छे लगते हैं. मेरी और बहुत तमन्ना थी कि उनके साथ कभी बात करूँ, उनको उन्हें देखूँ.
4: वो शाम कुछ

0: 96.7 FM પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર.
1: ITI માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે ITI ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
2: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. તો સુનિયે ઇસ મહિને 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે OTT પ્લેટફોર્મ વેવ્સ પર. આપ ભી માનનીય પ્રધાનમંત્રી કે મન કી બાત કા હિસ્સા બન સકતે હૈ. ઇસકે લિયે આપ અપને સુઝાવ 24 જુલાઈ તક ટોલ ફ્રી નંબર 1800-11-7800 પર રિકોર્ડ કર સકતે હૈ, યા ફિર 1922 પર ભી કોલ કર સકતે હૈ. નમો એપ યા માઈ ગોવ કે ઓપન ફોરમ મે પોસ્ટ કર સકતે હૈ, યા પોસ્ટ બોક્સ નંબર 111 આકાશવાણી દિલ્હી પર ભેજ સકતે હૈ. તો યાદ રખે, રવિવાર 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત.

0: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
1: શું આજનો મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
0: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
1: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
0: મહોતું વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં.
2: મહોતું
3: 96.7 FM પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. 7:50 થવા જાય છે. બરાબર 7:50 સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર નિશા શ્રીમાળી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારતનું પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ વિક્રમ 1નું શ્રીહરિકોટાથી સફળતાપૂર્વક પ્રક્ષેપણ કરાયું. 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત. શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ તરીકે મારણની પસંદગી. અમદાવાદના રામોલમાં ફટાકડાની ફેક્ટરીમાં આગની ઘટના. પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું. પેન્શન રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું કે પેન્શનરોની આકાંક્ષાઓ અને ચિંતાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ઈરાને આજે કુવૈત પર મોટો મિસાઇલ અને ડ્રોન હુમલો કર્યો. અને પીવી સિંધુએ ટોક્યોમાં રમાઈ રહેલી જાપાન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની મહિલા સિંગલ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો. સમાચાર વિગતવાર. ભારતના ઓર્બિટલ રોકેટ વિક્રમ 1ને આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન અવકાશ સેન્ટરથી સફળતાપૂર્વક પ્રક્ષેપિત કરવામાં આવ્યું છે. આ પ્રક્ષેપણ આજે બપોરે 12:05 થયું હતું. તેનું નિર્માણ હૈદરાબાદ સ્થિત ખાનગી કંપની સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા કરવામાં આવ્યું હતું. એક અહેવાલ.
1: ભારતે ખાનગી ક્ષેત્રની કંપની સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા અવકાશમાં પેલોડ મોકલવાની ક્ષમતા પણ પ્રાપ્ત કરી છે. ભારત આ સિદ્ધિ હાંસલ કરનાર વિશ્વનો ત્રીજો દેશ બન્યો છે. વિક્રમ 1 એ ભારતનું પ્રથમ ખાનગી રીતે વિકસિત ઓર્બિટલ પ્રક્ષેપણ વ્હીકલ છે. તે હૈદરાબાદ સ્થિત એરોસ્પેસ સ્ટાર્ટઅપ સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા ડિઝાઇન અને ઉત્પાદિત કરવામાં આવ્યું હતું. આકાશ મિશનના ભાગરૂપે વિકસાવવામાં આવેલ આ રોકેટ નાના ઉપગ્રહો માટે સસ્તી પ્રક્ષેપણ સેવાઓ પૂરી પાડવાનો હેતુ ધરાવે છે. ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા ડોક્ટર વિક્રમ સારાભાઈના નામ પરથી તેનું નામ આપવામાં આવ્યું છે. તે અવકાશની સૌથી નીચી ભ્રમણ કક્ષામાં પેલોડ મૂકવા સક્ષમ છે. મુકેશ કુમાર બાલ સાથે અજય ઇન્દ્રેકર, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જીતેન્દ્રસિંહ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ આ સિદ્ધિ માટે સ્કાયરૂટ એરોસ્પેસને અભિનંદન આપ્યા. ઉપરાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે આ ઐતિહાસિક સિદ્ધિ ભારતની અવકાશ યાત્રામાં એક નવો અધ્યાય છે. તે ખાનગી અવકાશ ક્ષેત્રની વધતી જતી શક્તિ, સ્વદેશી નવીનતાને પ્રોત્સાહન અને વૈશ્વિક અવકાશ શક્તિ તરીકે ભારતની વધતી જતી શક્તિનું પ્રતીક છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આ ઐતિહાસિક સિદ્ધિ દેશના યુવાનોને આગળ આવવા અને નવીનતામાં યોગદાન આપવા માટે પ્રેરણા આપશે.
2: મહેનત કી મેં આપકો આપની પૂરી ટીમ કો

0: महत्वपूर्ण निर्णय के लिए और महत्वपूर्ण सफलता के लिए मैं बहुत बहुत बधाई देता हूँ।
1: સંસદનું ચોમાસું સત્ર 20 જુલાઈથી શરૂ થશે। ચોમાસું સત્ર પહેલાં સરકારે આવતીકાલે સર્વપક્ષીય બેઠક બોલાવી છે। આ બેઠકમાં સરકાર સંસદના બંને ગૃહોનું સુચારુ સંચાલન સુનિશ્ચિત કરવા માટે તમામ રાજકીય પક્ષોને સહયોગ માટે અપીલ કરશે। સંસદનું ચોમાસું સત્ર સોમવારથી શરૂ થશે અને 13 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે। આ સત્રમાં ઘણા મહત્વપૂર્ણ બિલો ઉપર ચર્ચા કરીને પસાર થવાની અપેક્ષા છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે પશ્ચિમ બંગાળના સિલીગુડીમાં જુમાગચ્છા ખાતે સરહદ સુરક્ષા દળના કેમ્પની મુલાકાત લીધી હતી અને બીએસએફ જવાનો સાથે વાતચીત કરી હતી। શ્રી શાહે એક છોડ પણ વાવ્યો હતો અને ગાર્ડ સંમેલનમાં ભાગ લીધો હતો। શિબિર દરમિયાન સરહદી વિસ્તારોને મજબૂત બનાવવા, જન્મ અને મૃત્યુ નોંધણી અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા સહિત વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી। 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની આજે જાહેરાત કરવામાં આવી છે। શ્રેષ્ઠ ફિલ્મ વિવેચકનો પુરસ્કાર સંજીવ શ્રીવાસ્તવને આપવામાં આવશે। શ્રેષ્ઠ સિનેમા લેખનનો પુરસ્કાર પ્રદીપ કુમાર શેટ્ટીને તેમના કન્નડ પુસ્તક નાનીરુ વુદે નિમાગાગી નાદીરુ વુદે નાના ગાગી માટે આપવામાં આવશે। નોન ફીચર ફિલ્મ શ્રેણીમાં શિવપાલસિંહ કાંગને પરત 41 ડિગ્રી અચ્છા મગાવર માટે શ્રેષ્ઠ સંગીત નિર્દેશનનો પુરસ્કાર મળશે। શ્રેષ્ઠ દિગ્દર્શકનો પુરસ્કાર આનંદ એલ રાયને સ્ટેચ્યુ ઓફ યુનિટી અ સિમ્બલ ઓફ યુનિટી માટે આપવામાં આવશે। શોર્ટ ફિલ્મમાં સર્વશ્રેષ્ઠ મરાઠીમાં હમસફર છે, જ્યારે નોન ફીચર ફિલ્મમાં સર્વશ્રેષ્ઠ સુમીરા રોય દ્વારા નિર્દેશિત ભાંગર છે। શ્રેષ્ઠ દસ્તાવેજી ફિલ્મ રામનામી, શ્રેષ્ઠ કલા સંસ્કૃતિ ફિલ્મ મેનિદા, શ્રેષ્ઠ ગીત મેદાન, શ્રેષ્ઠ સંગીત નિર્દેશક આર્ટિકલ 370, શ્રેષ્ઠ કોરિયોગ્રાફી સ્ત્રી 2, ગુજરાતી ફિલ્મ મારણ, શ્રેષ્ઠ મણિપુરી ફિલ્મ સુનિતા, મલયાલમમાં ફેમિનીચી ફાતિમા, બંગાળીમાં ચાલચિત્ર એકોન, તેલુગુમાં કમિટી કુરોલુ, તમિલમાં રાયન, ઓડિયામાં લહારી અને ગઢવાલીમાં ધોલી ફિલ્મનો સમાવેશ થાય છે। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો। અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં આગની ઘટનામાં ઓછામાં ઓછા 5 લોકોના મોત નિપજ્યા છે। રામોલ ગતરાળ રોડ ઉપર મહેમૂદપુરા નજીક ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયા બાદ અચાનક આગ લાગી હતી। ઘટનાને પગલે નજીકમાં RAF કેમ્પમાં ફરજ બજાવતા જવાનો અને ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો। સ્થળ ઉપર કુલિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે। વધુ વિગતો આપતા ઝોન 6ના DCP ભગીરથ ગઢવીએ જણાવ્યું, મણિનગર LG હોસ્પિટલ ખાતે 4 મૃતદેહ અને 5 ઇજાગ્રસ્તોને લાવવામાં આવ્યા છે। ઘટના અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું હતું। શ્રી મોદીએ મૃતકોના પરિવારજનોને 2 લાખ અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાય જાહેર કરી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શોક વ્યક્ત કરી મૃતકોના પરિવારજનોને 4 લાખ અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાય જાહેર કરી। કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે ફરિયાદ નિવારણનો અવકાશ ફક્ત ફરિયાદના નિકાલ સુધી મર્યાદિત ન હોવો જોઈએ। પેન્શનરોની આકાંક્ષાઓ અને ચિંતાઓને પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ। ડોક્ટર સિંહે કહ્યું કે પેન્શન સંબંધિત વિવાદનો વહીવટી રીતે ઉકેલ લાવવો જોઈએ, જેથી પેન્શનરોને અદાલતમાં જવાની ફરજ ન પડે। તેમણે આજે નવી દિલ્હીમાં પેન્શન દાવા પરની બીજી રાષ્ટ્રીય કાર્યશાળાને સંબોધતા કહ્યું કે પેન્શન અને પેન્શનરોના કલ્યાણ વિભાગે અનેક નાગરિક કેન્દ્રિત સુધારા હાથ ધર્યા છે। ઈરાને આજે કુવૈત પર મોટો મિસાઇલ અને ડ્રોન હુમલો કર્યો। અમેરિકા સાથે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે થયેલા આ હુમલાઓએ દેશના વીજળી અને પાણી શુદ્ધિકરણ માળખાના કેટલાક ભાગોને નુકસાન પહોંચાડ્યું। હુમલાઓ બાદ કુવૈતે તેનું હવાઈ ક્ષેત્ર બંધ કરી અને બધી ફ્લાઇટ સેવાઓ સ્થગિત કરી દીધી। ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોપ્સે દાવો કર્યો હતો કે તેણે કુવૈતમાં આરિફજાન ગ્રાઉન્ડ ફોર્સિસ સપોર્ટ સેન્ટરને નિશાન બનાવ્યું હતું। હુમલામાં ત્યાં તૈનાત ઘણા અમેરિકન સૈનિકો માર્યા ગયા હતા, જો કે આ દાવાઓની સ્વતંત્ર રીતે ચકાસણી થઈ શકી નથી। પીવી સિંધુએ ટોક્યોમાં રમાઈ રહેલી જાપાન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની મહિલા સિંગલ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે। સેમીફાઇનલમાં સિંધુએ વિશ્વની 4થી ક્રમાંકિત ચીનની ચેન યુ ફેઈ સામે પહેલો સેટ 21-19 જીત્યો હતો। પીવી સિંધુ આવતીકાલે જાપાન ઓપનની મહિલા સિંગલ્સની ફાઇનલમાં જાપાનની અકાને યામાગુચીનો સામનો કરશે। આજે ફિફા વર્લ્ડ કપમાં 3જા સ્થાન માટે ફ્રાન્સ ઇંગ્લેન્ડ સામે રમશે। આ મેચ ભારતીય સમય મુજબ આજે મોડી રાત્રે 2:30 મિયામી સ્ટેડિયમ ખાતે શરૂ થશે। હવામાન વિભાગે આજે કેરળના 7 જિલ્લાઓમાં વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે। કાલે

0: પાંચ ઉત્તરીય જિલ્લાઓ માટે અને સોમવારે ત્રણ જિલ્લાઓ માટે યલો એલર્ટ અમલમાં રહેશે. આધાર એપને 4 કરોડથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી છે, જે લોકોનો સુવિધાજનક અને સુવિધાજનક ડિજિટલ ઓળખ સેવાઓમાં વધતો વિશ્વાસ દર્શાવે છે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે અહેવાલ આપ્યો છે કે એપ દ્વારા 11 લાખથી વધુ સરનામાં અને 39 લાખ મોબાઇલ નંબર અપડેટ કરવામાં આવ્યા છે. એપની બાયોમેટ્રિક લોક અનલોક સુવિધાનો 1 કરોડ 90 લાખથી વધુ વખત ઉપયોગ કરવામાં આવ્યો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આધાર એપનો વધતો ઉપયોગ એ દર્શાવે છે કે તે બધી સેવાઓ માટે વન સ્ટોપ ડિજિટલ પ્લેટફોર્મ તરીકે ઉભરી રહ્યું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારતનું પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ વિક્રમ 1નું શ્રીહરિકોટાથી સફળતાપૂર્વક પ્રક્ષેપણ કરાયું. 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત. શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ તરીકે મારણની પસંદગી. અમદાવાદના રામોલમાં ફટાકડાની ફેક્ટરીમાં આગની ઘટના. પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું. પેન્શન રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું કે પેન્શનરોની આકાંક્ષાઓ અને ચિંતાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ઈરાને આજે કુવૈત પર મોટો મિસાઇલ અને ડ્રોન હુમલો કર્યો. અને પીવી સિંધુએ ટોક્યોમાં રમાઈ રહેલી જાપાન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની મહિલા સિંગલ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આઈએ સુનતે હૈ કાર્યક્રમ હવા મહેલ.
2: હવા મહેલ કે અંતર્ગત ઇન દિનો આપ સુન રહે હૈ શ્રૃંખલા સુનો કહાની. સુનો કહાની મેં આઈએ આજ સુનતે હૈ મુંશી પ્રેમચંદ કી લિખી કહાની વિશ્વાસ કા તીસરા ઓર અંતિમ ભાગ. વાચન સ્વર હૈ અમરકાંત દુબે કા.
3: અબ તક આપને સુના બમ્બઈ કે સભ્ય સમાજ કી એક રસૂખદાર પ્રભાવશાળી મહિલા મિસ રાધિકા જોશી, जो कि बंबई के गवर्नर के साथ अपने निजी संबंधों के चलते बंबई पर लगभग राज किया करती थी, उसे भरी सभा में एक स्थानीय नेता आप्टे बुरी तरह से अपमानित कर देता है. उससे अपने अपमान का बदला लेने के लिए मिस जोशी उसके घर जाती हैं. वहां पर आप्टे के सीधे सरल स्वभाव और सादे जीवन को देखकर वो उससे प्रभावित हो जाती है. यहाँ आप्टे को भी अपनी इस भूल का एहसास होता है कि मिस जोशी के विषय में पूरी सच्चाई जाने बिना उसने उसे भरी सभा में अपमानित किया. अपने इस अपराध के लिए आप्टे मिस जोशी से क्षमा मांगता है. आप्टे की सादगी और उच्च विचारों को साक्षात देखकर मिस जोशी उससे बदला लेने की बात भूलकर क्षमा मांगने के लिए उसके पैरों में गिर जाती हैं. अब सुनिए आगे. मिस जोशी उनके पैरों पर गिर पड़ी. आप्टे ने उसे उठा लिया और बोले, मिस जोशी ईश्वर के लिए मुझे लज्जित न कीजिए. मिस जोशी ने गदगद कंठ से कहा, आप इन दुष्टों के हाथ से मेरा उद्धार कीजिए. मुझे इस योग्य बनाइए कि मैं आपकी विश्वास पात्री बन सकूं. ईश्वर साक्षी है कि मुझे कभी कभी अपनी दशा पर कितना दुख होता है. मैं बार बार चेष्टा करती हूं कि अपनी दशा सुधारूं, इस विलासिता के जाल को तोड़ दूं जो मेरी आत्मा को चारों तरफ से जकड़े हुए. मेरा पालन पोषण जिस ढंग से हुआ उसका यह परिणाम होना स्वाभाविक मालूम होता है. मेरी उच्च शिक्षा ने गृहिणी जीवन से मेरे मन में घृणा पैदा कर दी. मुझे किसी पुरुष के अधीन रहने का विचार अस्वाभाविक जान पड़ता था. मैं पुरुषों की भांति स्वतंत्र रहना चाहती थी. क्यों किसी की पाबंद होकर रहूं? क्यों अपनी इच्छाओं को किसी व्यक्ति के सांचे में ढालूं? क्यों किसी को यह कहने का अधिकार दूं कि तुमने यह क्यों किया, वह क्यों किया? अपने माता पिता की आलोचना करना मेरे लिए उचित नहीं. ईश्वर उन्हें सदगति दे, उनकी राय किसी बात पर मुझसे न मिलती थी. पिता विद्वान थे, माता के लिए काला अक्षर भैंस बराबर. उनमें रात दिन वाद विवाद होता रहता था. अपने घर की अशांति देखकर मुझे विवाह से और भी घृणा हो गई. सबसे बड़ा असर मुझ पर मेरे कॉलेज की लेडी प्रिंसिपल का हुआ, जो स्वयं अविवाहिता थी. मेरा तो अब ये विचार है कि युवकों की शिक्षा का भार केवल आदर्श चरित्रों पर रखना चाहिए. विलास मिरत कॉलेजों के शौकीन प्रोफेसर विद्यार्थियों पर कोई अच्छा असर नहीं डाल सकते. मैं जिस संसार में हूं उसकी जलवायु ही दूषित है. वहां मुझे सभी कीचड़ में लतपत देखना चाहते हैं। मेरे विलासा सख्त रहने

96.7 FM પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. ઝરોખા ઝરોખામાં પ્રસ્તુત છે આજે તથા આવતીકાલે પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમોની રૂપરેખા. થોડી ક્ષણોમાં સાંભળશો કાર્યક્રમ ચિત્રલોક. 9 વાગે આપકે લીએ, 9:30 ફિલ્મ સંગીત, 10 વાગે છાયાગીત તથા 10:30 ઢલતી જાય રાત.

આવતીકાલે એટલે કે 19 જુલાઈ રવિવારના રોજ પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમોની માહિતી જોઈ લઈએ. સવારે 6:05 ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના, 6:30 અમૃતધારા, 6:35 શ્રી રામચરિત માનસ ગાન, 6:45 સંગીત સરિતા, 7 વાગે ભૂલે બિસરે ગીત,

7:30 હમ હૈ રાહી પ્યાર કે, 8:15 ત્રિવેણી, 8:30 ચિત્રલોક, 9:30 આજ કે ફનકાર, 10:02 ગુજરાતી ગીતનો કાર્યક્રમ, 10:30 ધૂમ મસ્તી ધૂમ, 11:02 થીમ આધારિત ગીતોનો કાર્યક્રમ દિલ સે, 11:30 જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ તરન્નુમ.

12:05 यादों की महफिल, 1:00 सुरीला सफर, 2:00 कार्यक्रम त्रिवेणीनू पुनः प्रसारण प्रस्तुत थशे, 2:35 गुजराती गीत सुगम संगीतनो कार्यक्रम। આવતીકાલે બપોરે 3:00 સાંભળશો મન ચાહે ગીત, 3:30 નાટ્ય તરંગ, 4:00 પિટારા, 5:00 સરગમ, 5:30 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સુરીલી સાંજ, 6:00 સુરીલા સફર, 7:00 વિશેષ જયમાલા સૈનિકો કી શૌર્ય ગાથા।

0: आगे आपके लिए 9:30 फिल्म म्यूजिक, 10:00 छाया गीत तथा 10:30 कार्यक्रम ढलती जाए रात सांभळी शकशो। ઝરોખામાં આપ સાંભળી રહ્યા હતા આજે તથા આવતીકાલે પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમોની રૂપરેખા। આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર 96.7 FM પર। ચિત્રલોક કાર્યક્રમ સાંભળશો થોડી ક્ષણોમાં।
1: કાર્યક્રમ પ્રસ્તાવો મંગાવવા માટેની એક સૂચના સાંભળશો। પ્રસાર ભારતી દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિસ ઇન્વાઇટિંગ પ્રોગ્રામ પ્રપોઝલ્સ NIPP હેઠળ પાત્ર પ્રોડક્શન હાઉસ, નિર્માતાઓ, યોગ્ય નિયોજકો, એગ્રીગ્રેટર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ પાસેથી આકાશવાણી પર પ્રસારિત કરવા માટે રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે। NIPPનો મુખ્ય હેતુ આકાશવાણીના કાર્યક્રમોને નવીન અને ઉચ્ચ ગુણવત્તાવાળી ઓડિયો સામગ્રીથી સમૃદ્ધ બનાવવાનો, બાહ્ય સ્ત્રોતો દ્વારા કાર્યક્રમોની વિવિધતામાં વધારો કરવાનો, પ્રાદેશિક કન્ટેન્ટને પ્રોત્સાહન આપવાનો, માન્ય કન્ટેન્ટ સોર્સિંગ વ્યવસ્થા દ્વારા આર્થિક રીતે સક્ષમ બનાવવાનું છે। આકાશવાણી નેટવર્ક પર પ્રસારણ કરવા માટે આ મુજબના મોડ્સ હેઠળ રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે। રેવન્યુ શેરિંગ મોડ, સ્પોન્સર્ડ પ્રોગ્રામ મોડ, લો કોસ્ટ કમિશનિંગ એન્ડ લાયસન્સ ફી, રોયલ્ટી મોડ અને ગ્રેટિસ મોડ। કાર્યક્રમના ફોર્મેટ આ પ્રકારના હોવા જોઈએ: રેડિયો નાટકો અથવા નાટ્ય શ્રેણી, રેડિયો ફીચર્સ, દસ્તાવેજી શ્રેણી, વાર્તા કથન, ઓડિયો સિરીઝ, ઇનોવેટિવ ફોર્મેટ આધારિત કાર્યક્રમોની શ્રેણી, પોડકાસ્ટ સિરીઝ, ક્વિઝ કોમ્પિટિશન, સંગીત આધારિત કાર્યક્રમો જેમાં શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, સુગમ સંગીત અને લોકસંગીત કાર્યક્રમો AIR બ્રોડકાસ્ટ કોડ તથા કોમર્શિયલ એડવર્ટાઇઝિંગ કોડને અનુરૂપ હોવા જોઈએ। આ કાર્યક્રમો હિન્દી, અંગ્રેજી કે નિર્ધારિત પ્રાદેશિક ભાષાઓમાં તૈયાર કરવાના રહેશે। દરેક એપિસોડની અવધિ અપવાદરૂપ પરિસ્થિતિઓને બાદ કરતાં 14 મિનિટ અથવા 28 મિનિટની હોવી જોઈએ। NIPP હેઠળ તૈયાર થયેલ યોગ્ય કાર્યક્રમોનું પ્રસારણ પ્રસાર ભારતી આકાશવાણીના નિર્ણય મુજબ આકાશવાણી નેટવર્ક જેમાં રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક રેડિયો સ્ટેશનો પર થઈ શકે છે। વધુ માહિતી માટે પ્રસાર ભારતી અને આકાશવાણીની વેબસાઇટ prasarbharti.gov.in/NIPP અથવા akashvani.gov.in/files/NIPP.PDF ની અવશ્ય મુલાકાત લો। જાહેરાત પૂરી થઈ।
0: પ્રસ્તુત છે કાર્યક્રમ ચિત્રલોક। આરંભ કરીએ 102 નોટ આઉટ ફિલ્મના ગીત સાથે। ગીત, સંગીત તથા સ્વર હીરલ બ્રહ્મભટ્ટના।

આઠ વાગે હવા મહેલ, 8:15 ઝરોખા અને ત્યારબાદ ચિત્રલોક, ગાને નય જમાને કે, 9

0: આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: એક પ્રકાર થી પીએમ જય અબ ગરીબો કી જય બન ગઈ.

0: આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1455 પર કોલ કરો.
1: બાબા બ્લેકશિપ ફિલ્મનું આ ગીત સાંભળીએ મીકા સિંઘ તથા કનિકા કપૂરના સ્વરમાં.

બધાઈ હો. આવો સાંભળીએ આ ફિલ્મનું ગીત ગુરુ રંધાવા તથા નેહા કક્કડના સ્વરમાં. સંગીતકાર તનિષ્ક બાગચી, ગીતકાર મેલોડ.

બત્તી ગુલ મીટર ચાલુ ફિલ્મનું ગીત સાંભળો, રાહત ફતેહ અલી ખાનના સ્વરમાં, ગીત સંગીત નુસરત ફતેહ અલી ખાના.

કાર્યક્રમના અંતમાં સાંભળીએ હેપી ભાગ જાયગી ફિલ્મનું આ ગીત, સ્વર દલેર મહેંદીનો તથા હર્ષદીપ કૌરનો, સંગીતકાર સોહેલ સેન, ગીતકાર મુદસ્સર અઝીઝ.

આ સાથે આજનો ચિત્રલોક કાર્યક્રમ સમાપ્ત થયો. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 8:45 સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.

0: આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: જબ નીંદ કહીં દૂર ભાગ જાતી હૈ તબ વિવિધ ભારતી બન જાતી હૈ એકાકીપન કી સાથી.
2: એક તેરા સાથ હમકો દો જહાં સે પ્યારા.
1: વિવિધ ભારતી સે ગૂંજતે હૈ કુછ અનમોલ નગમે.
2: તેરા જવાબ નહીં.
1: છેડતા હૈ મહોબ્બત કા રાગ.
2: પ્યાર કા રાગ સુનો રે.
1: બજતા હૈ છાયા ગીત વિવિધ ભારતી સે.
2: સદા રહી હૈ સદા રહેગી.
1: તો સુનિયે રોજ રાત 10 બજે છાયા ગીત સિર્ફ વિવિધ ભારતી પર.
3: કાર્યક્રમ મેં આપ સુનિયે રાહુલ દેવ બર્મન કા સંગીત, આનંદ બક્ષી કે બોલ, આશા ભોંસલે ઓર કિશોર કુમાર કી આવાઝ, ફિલ્મ કા નામ શરીફ બદમાશ.

0: शौकीन के इस गीत के साथ ही आज का आपके लिए कार्यक्रम अब समाप्त होता है।
1: 96.7 FM पर आप सांभळी रह्या छो विविध भारतीनुं अमदावाद केन्द्र। प्रस्तुत छे फिल्म संगीतनो कार्यक्रम। मित्रो, बहु मोटा फरक माटे आपणे कहीए छीए के जमीन आसमाननो फरक छे, पण ए वातमां ध्यानमां राखवा जेवी वात छे के जमीन अने आसमान एकबीजाथी खूब दूर होवा छतां एकबीजानी नजीक छे, એકબીજાના વિરોધી છતાં એકબીજાના પૂરક છે। આજના આ કાર્યક્રમમાં એવા કેટલા ગીતો સાંભળીએ જેમાં જમીન અને આસમાન બંનેનો એક સાથે ઉલ્લેખ આવે। આરંભ કરીએ અદાલત ફિલ્મના આ ગીત સાથે। મોહમ્મદ રફી આશા ભોસલેના સ્વરમાં રાજેન્દ્ર કૃષ્ણના બોલ, મદન મોહનની ધૂન।

0: और गमी पे हम।
1: સગાઈ ફિલ્મનું ગીત સાંભળશો આશા ભોસલે મોહમ્મદ રફીના સ્વરમાં, રવિની ધૂન રાજેન્દ્ર કૃષ્ણના બોલ.

0: આજના ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા છો જમીન આસમાન બંનેનો ઉલ્લેખ આવતો હોય એવા કેટલાક ગીતો. કાર્યક્રમમાં આગળ વધીશું આ વિરામ બાદ.
1: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
2: મન કી બાત હે જન જન કી, સભી કી કુછ અપની સી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. તો સુનિયે ઇસ મહિને 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે ઓટીટી પ્લેટફોર્મ વેવ્સ પર. માનનીય પ્રધાનમંત્રી કે પ્રસારણ કે તુરંત બાદ મન કી બાત કા પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ આપ સુન સકતે હૈ આકાશવાણી ઓર દૂરદર્શન કે સંબંધિત પ્રાદેશિક ચેનલો પર. મન કી બાત કે પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ કા પુનઃ પ્રસારણ આપ સુન સકતે હૈ રાત 8 બજે આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી પ્રાદેશિક ચેનલો પર. તો યાદ રખે રવિવાર 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત.
0: અને મિત્રો, જમીન આસમાનની વાત કરતા આગળ વધીએ. તેરી કસમ ફિલ્મનું આ ગીત સાંભળીએ. અમિત કુમારનો સ્વર, આનંદ બક્ષીના બોલ, આરડી બર્મનની ધૂન.